નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે રવિવાર, તારીખ 31 મે 2026, શક સંવંત 1948, વિક્રમ સંવંત 2082, તિથિ અધિક જેઠની પૂનમ. અત્યારે સવારના 5:57 થઈ છે. આજનો આપનો દિવસ શુભ હો એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ મંગળધ્વનિથી કરીએ.

0: Dilbon.
1: શ્રોતા મિત્રો, પ્રાર્થના એટલે અંતરનો અવાજ, અને ભક્તિમાં અંતરના અવાજને ભગવાન સાથે જોડવાનો અનેરો અવસર. આ અવસરને સંગ સાંભળીએ ગહનભાટી ગોસ્વામીના સ્વરમાં ગંગા સતીની આ રચના.

મિત્રો, હરિના ગુણગાન એ જ જીવનનું સાચું સંગીત છે. આ સંગીતની કોઈ ભાષા નથી હોતી, તે તો સીધી પરમાત્મા સાથે જોડાયેલી પ્રાર્થના છે. આવો મિત્રો, આ પ્રાર્થનાને સંગ સાંભળીએ બ્રહ્માનંદની રચના જનાર્દન રાવલના સ્વરમાં.

પ્રભુ નામનું સ્મરણ અને સુરનો સંગાથ જીવન જીવવાની સાચી કળા છે, અને ભક્તિનું સંગીત કાનને નહીં પણ સીધા હૃદયને સ્પર્શે છે અને મનને અદ્ભુત શાંતિ આપે છે. કાર્યક્રમના અંતમાં દાસી જીવણની આ રચના ગોપાલ સોઢાના સ્વરમાં.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમૃત ધારા. આજનો વિષય છે સંકલ્પ. વક્તા બેલાબેન શાહ.
1: સંકલ્પ એક વિચાર છે

0: પ્રકારની શાસક શક્તિ છે જે જળ અને ચેતન બંને ઉપર શાસન કરે છે। વિશ્વમાં બધી જ શક્તિઓમાં શ્રેષ્ઠ શક્તિ સંકલ્પની છે। સંકલ્પનો અર્થ થાય છે મન અને હૃદયનું દ્રઢ ગઠબંધન। સંકલ્પ શક્તિ વિકાસની પારાશીસી છે। શુભ સંકલ્પનું પ્રતીક એટલે બેસતું વરસ। આપણું જીવન અંધકારથી વ્યાપ્ત થયેલું છે, મોહ અને અજ્ઞાનતાથી ઘેરાયેલું છે। દીપોત્સવીના દિવસે પ્રગટાવેલા જ્ઞાનદીપના પ્રકાશમાં જીવનનો રાહ શોધી લઈ બેસતા વર્ષના મંગલ પ્રભાતે શુભ સંકલ્પ કરી મક્કમતાથી ચાલવાનો પ્રયાસ કરીએ। વિક્રમ સંવત બદલાશે, પરંતુ આપણી આસપાસની દુનિયા તો એ જ રહેશે। તારીખો બદલાશે, સંબંધો બદલાશે, પરંતુ આપણે બદલાતા નથી। સમય ઝડપથી બદલાઈ રહ્યો છે, પરંતુ જેઓ સમયની પહેલાં જ ખુદને બદલવાની તૈયારી રાખે છે તેમને સુખ શાંતિ અને ઐશ્વર્ય મળે છે। નવા વર્ષે આપણે સૌ કોઈ સંકલ્પ લેતા હોઈએ છીએ। આ પ્રકારના સંકલ્પની પાછળ ચોક્કસ હેતુ રહેલો છે। સંકલ્પ કે પ્રતિજ્ઞા લેતા પહેલાં વિચારી જોઈએ કે અગાઉના વર્ષમાં લીધેલા સંકલ્પોને આપણે પૂરા કરી શક્યા છે। જૂના સંકલ્પોને આપણે પૂરા કરી શક્યા ન હોય તો આ વર્ષે પુનઃ લઈને પૂરા કરવા માટે પ્રતિબદ્ધતા કેળવવી પડે। સંકલ્પની સ્થિતિમાં જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે મનમાં રચનાત્મક સકારાત્મક તરંગો ઉત્પન્ન થાય છે। આપણે સારા સંકલ્પ કરીએ તો ચુંબક ક્યારેય ચુંબકને આકર્ષિત નથી કરતો, પરંતુ વિચારની પ્રક્રિયા અલગ છે। ખરાબ વિચાર ખરાબ વિચારના તરંગોને ખેંચે છે, જ્યારે સારા વિચાર સારા વિચારના તરંગોને ખેંચે છે। મારું ભવિષ્ય ખતરામાં છે, મને સફળતા નહીં મળે, મારાથી આ કાર્ય નહીં થઈ શકે, મેં કદી આવું કાર્ય કર્યું જ નથી, આવું વિચારનારા આવા નકારાત્મક જ બની જાય છે। મન આપણો મિત્ર અને શત્રુ છે। સંકલ્પ લીધા પછી પૂર્ણ કરવાનું તમારા હાથમાં છે। પવિત્ર મનવાળા વ્યક્તિનો સંકલ્પ કલ્પવૃક્ષની જેમ ફળદાયી નીવડે છે। જ્યારે કોઈ વસ્તુની દિલથી ઈચ્છા કરો ત્યારે તે બંધ દરવાજા ખોલીને આપણા ઘરમાં આવી જાય છે। મનુષ્ય હંમેશા એવું વિચારે છે કે મારે મારામાં બદલાવ લાવવો છે, પરંતુ તેમાં બહુ જૂજ લોકોને સફળતા પ્રાપ્ત થાય છે। ઘણા લોકો એવું વિચારે છે કે હવે બદલાવ લાવીને શું કરવાની, જિંદગી તો પૂરી થવા આવી, પાકા ગળે ક્યાં કાંઠા ચડે। આ પ્રકારની વિચારસરણી વ્યક્તિના વિકાસમાં અવરોધરૂપ બને છે અને હતાશા નિરાશાના વાદળોમાં વચ્ચે તે અટવાયા કરે છે, લઘુતા ગ્રંથિથી પીડાતો રહે છે। સંકલ્પ શક્તિમાં શ્રેય પ્રેય ત્યાગ અને સંતોષની ભાવના રહેલી છે, જે મનુષ્યમાં નિડરતા આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય જેવા મૂલ્યોનું સિંચન કરે છે। મનુષ્ય બધી ચીજોની સુરક્ષા જાણે છે, પરંતુ સંકલ્પની સુરક્ષા જાણતો નથી। સવારે સંકલ્પ કરે છે અને સાંજે તોડી નાખે છે, કારણ કે આપણામાં રહેલી ચેતના ક્યારેક જાગ્રત અવસ્થામાં હોય છે તો ક્યારેક અજાગ્રત અવસ્થામાં હોય છે। જાગ્રત ચેતના સંકલ્પ કરે છે અને મૂર્છિત ચેતના સંકલ્પને તોડવા પ્રયાસ કરે છે। સંકલ્પ શક્તિ એવી છે જેના દ્વારા તમે ધારો તે કાર્ય કરી શકો છો। સંકલ્પને પૂર્ણ કરવા માટે દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ જરૂરી છે। આથી જ કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, મન મારે પણ અને મન તારે પણ। દશેરાના દિવસે દૂષણો સમા રાવણને મારીને તેના પુતળાનું દહન કરવામાં આવે છે। એ જ રીતે આપણે નવા વર્ષે જૂની આદતો અને બુરાઈઓને છોડી દેવાની છે।
1: અમૃતધારામાં આપ સાંભળી રહ્યા હતા વક્તા બેલાબેન શાહને, વિષય હતો સંકલ્પ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
2: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર। મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમમાં પ્રથમ ગીત ગોવિંદની રચના ગાયક કલાકાર હેમંત કુમાર અને ગીતાદત્તના સ્વરમાં સાંભળીએ આનંદ મઠ ફિલ્મનું આ ગીત।

મિત્રો, આ ગીત સાથે જ અહીં હિન્દી ફિલ્મ સંગીત સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્ર પરથી સંસ્કૃત સમાચાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 331મો મણકો. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની આજે 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરતા કહ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આણંદના આડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાની નહીં. અમદાવાદ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યરાત્રી બાદ વરસાદી ઝાપટા. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રસાકસી ભરી આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના 9 દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી

રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં એવો સર્વાંગી વિકાસ સાધ્યો છે જેના કારણે દરેક ગુજરાતીને રાજ્ય પર ગૌરવની લાગણી થાય છે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત નેતૃત્વ લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કર્યો છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યને 6 ઝોનમાં વિભાજિત કરી દરેક જિલ્લામાં સ્થાનિક જરૂરિયાતો અને સંભાવનાઓને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિરાગ દારૂવાલા લિખિત યોર કમ્પ્લીટ ફોરકાસ્ટ 2026 ધ ઇયર ઓફ સન પુસ્તકનું વિમોચન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યોતિષ માત્ર માર્ગદર્શન આપી શકે, સફળતાનો સાચો આધાર તો વ્યક્તિનો પુરુષાર્થ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેઓ સૌનો સાથ સૌનો વિકાસ કાર્યમંત્ર સાથે આગળ વધી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર 24 ઇન્દિરાનગર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનીત દેવનંદન યાદવને 5 મહિનામાં જ દોષિત ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિત બાળકી માટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસની

નગર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનીત દેવનંદન યાદવને 5 મહિનામાં જ દોષિત ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિત બાળકી માટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસની

0: કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે તેમ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું.
1: आईपीएल का फाइनल यहां नरेंद्र मोदी स्टेडियम में होने वाला है. इसके लिए पुलिस लगभग 3,000 के करीब पुलिस हमने बंदोबस्त में हम यूज कर रहे हैं. इसके अलावा ट्रैफिक वगैरह का भी बंदोबस्त होगा. सभी तैयारियां में हमारी तरफ से बीडीडीएस की बॉम्ब डिस्पोजल स्क्वाड वगैरह की टीम यहां रहेंगी. उसके अलावा एंटी ड्रोन की टीम भी यहां रहेगी. और यहां हमने पिछली करीब 2 महीने से यहां एक एडिशनल होल्डिंग एरिया हमने ऐड किया है, ताकि होल्डिंग एरिया से क्या है कि स्टैम्पीड की संभावना नेग्लिजिबल हो जाती है.
0: આજની મેચ માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે, જેને કારણે ક્રિકેટ ફેન્સને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 4 કિલોમીટરની આ વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ છે. આકાશવાણી, દૂરદર્શન, સીબીસીના તમામ કર્મચારી અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
2: 8 જૂન 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2036 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद की आज अपना वॉकेथन का आयोजन रखा है, जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में कंप्लीट हुआ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં આજે પોતાના વિચારો રજૂ કરશે. આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાની નહીં. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલ ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના 9 દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 MHz પર. મિત્રો, એક નજર અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. સવારના 7:45 દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર, ત્યારબાદ સુગમ સંગીત અમદાવાદ કેન્દ્ર પરથી. સવારના બરાબર 8 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર પ્રભાત. 8:15 પોપ સંગીત. 8:30થી 10 વાગ્યા સુધી વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે. સવારના બરાબર 10 વાગ્યે રજૂ થશે આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમ. સવારના બરાબર 11 વાગ્યે અમદાવાદ કેન્દ્ર પરથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે કરશે મન કી બાત. 11:30 આકાશવાણીના દમણ કેન્દ્ર પર, માફ કરશો, આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે કરેલી મન કી બાતનું ગુજરાતી ભાવાનુવાદ આપ સાંભળશો. બપોરે 12 વાગ્યે વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે. 12:30 અમદાવાદ કેન્દ્ર પરથી મહિલા જગત.

30 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર, 1:30 અમદાવાદ કેન્દ્ર પરથી જય જવાન ફિલ્મ સંગીત, 2:15 દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર, 2:30 થી સાંજના 5 વાગ્યા સુધી વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે.

બપોરે બરાબર 1 વાગ્યે હિન્દી તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી 1 વાગ્યે 10 મિનિટે સુગમ સંગીત 1 વાગ્યે

સાંજના બરાબર 5 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર. 5:05 ફિલ્મ સંગીત, 5:30 નાટક. સાંજના બરાબર 6 વાગ્યે પોપ સંગીત, ત્યારબાદ અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ રહેશે. 7:10 અમદાવાદ કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર. 7:20 સંકલિત કાર્યક્રમ રંગભૂમિના રંગો. 7:50 દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર આપ સાંભળશો.

રાત્રિના બરાબર 8 વાગ્યે અમદાવાદ કેન્દ્ર પરથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે કરેલી મન કી બાતનો ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આપ સાંભળશો. 8:30 વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે. રાત્રિના 8:45 દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર, ત્યારબાદ વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે. રાત્રિના 11 વાગ્યે હિન્દી તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી અમે રિલે કરીશું. તો મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, પ્રસ્તુત છે સુગમ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર વિભા દેસાઈના સ્વરમાં ગોવિંદ દરજીની આ રચના.

મિત્રો, આ ગીત સાથે જ અહીં સુગમ સંગીત સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ભારતની 5 દિવસની મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે ગઈકાલે હવાઈ મથકે તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિએ બિહારની મુલાકાત લીધી હતી અને ગયાના મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ પદ પર રહ્યા બાદ આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે શ્રી હેઇંગ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકરે લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે મ્યાનમારના રાષ્ટ્રપતિના સકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી. મ્યાનમારના રાષ્ટ્રપતિ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. તેઓ એક વ્યાપારિક મંચમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ મંગળવારે મુંબઈ જશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર પાકિસ્તાની નૌકાદળને તેના બંદરો સુધી સીમિત રહેવાની ફરજ પાડી. લખનૌમાં નૌકાદળ શૌર્ય વાટિકાના ઉદઘાટન સમારોહમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પર દબાણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ શૌર્ય વાટિકા એક ખુલ્લું નૌકાદળ સંગ્રહાલય છે.
1: हमारी सेनाओं ने सटीक हमले करके पाकिस्तान में स्थित आतंकी ढांचे को पूरी तरह से तबाह

0: कर दिया था। हमारी आर्मी और एयरफोर्स ने तो अपनी भूमिका निभाई ही, लेकिन जो भूमिका हमारी नेवी ने निभाई वो भी बहुत ही महत्वपूर्ण थी। हमारी नेवी पूरी ताकत के साथ अरब सागर में उस समय मौजूद, जिसने दुश्मन के मन में लगातार भय बनाए रखा, और इसी का नतीजा ये हुआ कि पाकिस्तान की पूरी नौसेना डरकर अपने बंदरगाहों में दुबक कर बैठ गई थी।
1: નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુર દરમિયાન ભારતીય નૌકાદળે લડાઈ તૈયારી, કાર્યકારી કાર્યક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર અરબી સમુદ્રમાં વિમાનવાહક જહાજો અને અગ્રણી દળોની તાત્કાલિક તૈનાતીએ પાકિસ્તાની નૌકાદળને બંદર અથવા મકરાન કિનારે મર્યાદિત રાખ્યું હતું. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે સંકલન મહત્વપૂર્ણ હતું. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં પોતાના કાયદાકીય માળખાને વધુ મજબૂત બનાવવા માટે પંચના વકીલો સાથે બેઠક યોજી હતી. ગઈકાલે બેઠકનું ઉદઘાટન કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ મતદાર યાદીઓથી જ નિષ્પક્ષ ચૂંટણીઓ થાય છે. તેમણે મતદાર યાદીઓના સંકલનમાં સૈનિકોની જેમ કામ કરનારા બૂથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઉચ્ચ અદાલતોમાં ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વકીલો, કમિશનના મુખ્ય ચૂંટણી અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. કાપડ મંત્રાલયના એક જાહેરનામા અનુસાર આ નિર્ણય કપાસના ખેડૂતો અને સમગ્ર કપાસ મૂલ્ય શૃંખલાના હિતમાં લેવામાં આવ્યો છે. આ પગલાથી કપાસની ઓફ સિઝન દરમિયાન કાપડ ઉદ્યોગ માટે પૂરતા પ્રમાણમાં કપાસની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે, જેનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો મળશે, ખર્ચમાં ઘટાડો થશે અને ભારતીય કાપડ બજારની સ્પર્ધાત્મકતા મજબૂત બનશે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી ખેડૂતોના હિતોનું રક્ષણ થશે અને બજાર સ્થિરતા સુનિશ્ચિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ઇન્ડોનેશિયાના મોહમ્મદ સોહિબુલ ફિકરી અને ફઝર અલ્ફિયાન સામે ટકરાશે. મે 2024માં થાઇલેન્ડ ઓપન બાદ આ ભારતીય જોડીએ કોઈ ખિતાબ જીત્યો નથી. ભારતીય જોડીએ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાના સીયુ સેઉંગ જે અને કિમ વોન હોને પરાજય આપ્યો હતો. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 કિલોમીટરની વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ હતી. આકાશવાણી, દૂરદર્શન, CBCના તમામ કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આકાશવાણી અમદાવાદના વડા NL ચૌહાણે પોતાનો પ્રતિભાવ આપ્યો.
2: 8 જૂન 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2036 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद भी आज अपना वॉकेथन का आयोजन रखा है, जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में एक ऑडिशन है.
1: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL ક્રિકેટ ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. એક અહેવાલ સાંભળીએ.
3: अहमदाबाद में गुजरात टाइटन्स और रॉयल चैलेंजर्स बेंगलुरु खिताबी मुकाबले में आमने सामने होंगे. ये मुकाबला शाम 7:30 बजे से शुरू होगा. इस सीजन में गुजरात टाइटन्स ने इसी मैदान पर RCB को मात दी थी, लेकिन बेंगलुरु की टीम भी आत्मविश्वास से लबरेज है. पिछले वर्ष इसी मैदान पर अपना पहला IPL खिताब जीतने वाली RCB ने इस बार भी शानदार प्रदर्शन करते हुए फाइनल में जगह पक्की की है. अब ये देखना बेहद दिलचस्प होगा कि IPL 2026 की ट्रॉफी आखिर किस टीम के हाथों में जाएगी. समाचार कक्ष से आनंद पाठक.
1: વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિયામક ટેડ્રોસ ધેબ્રેસેસે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા રોગચાળાના પગલે મુસાફરી પ્રતિબંધો અને સીલ કરેલી સરહદો લાગુ કરનારા દેશોને તેમના નિર્ણયો પર પુનઃવિચાર કરવા વિનંતી કરી છે. તેમનું માનવું છે કે આવા પગલાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને અવરોધી શકે છે. પૂર્વી કોંગોના બુનિયામાં બોલતા તેમણે જણાવ્યું કે આવા પગલાં રોગ નિયંત્રણને વધુ પડકારજનક બનાવી શકે છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
4: આજના અખબારોમાં ચીનના લોન્ચપેડ, ઈરાનનો કુવેતના એરબેઝ પર હુમલો, આઈપીએલ ફાઇનલ જેવા સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, વિશ્વ ઈરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધમાં વ્યસ્ત છે ત્યારે ચીને ઠંડા કલેજે પરમાણુ સાઇટ પર લોન્ચપેડ બનાવ્યા. સંદેશ લખે છે, ઈરાનનો અમેરિકાના કુવેત એરબેઝ પર વિનાશક હુમલો. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, એક દેશ એક ચૂંટણી, 2029થી પ્રથમ તબક્કો, 2034 સુધીમાં ચક્ર પૂરું થશે. આ સાથે રાજસ્થાનમાં રેતીનું તોફાન, આઈપીએલમાં ગુજરાત બેંગલુરુ વચ્ચે ફાઇનલ જંગ, ગ્રીન કાર્ડ અંગે અમેરિકાનો યુટર્ન, પ્રવાસીઓને અમેરિકા છોડવું નહીં પડે જેવા સમાચારોને સ્થાન અપાયું છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યના ઇબોલા વાયરસના બીજા દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ અને રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અને 8 વાગે 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

0: AIR at 90.
1: મિત્રો, પ્રસ્તુત છે આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર મોહમ્મદ અઝીઝ અને સાધના સરગમના સ્વરમાં આસમાન સે ઊંચા ફિલ્મનું આ ગીત.

0: થઈ ગઈ વ્યવસ્થા.
1: શેની?
0: ગુડીની ફીસની.
1: દેખાડ.
2: 20,000 ની લોન તરત. ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે?
1: લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
3: RBI કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
5: હવે અવતાર ફિલ્મનું ગીત સાંભળીએ, ગાયક કલાકાર કિશોર કુમાર અને સાથીદારોના સ્વરમાં.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર. હવે ગાયક કલાકાર લતા મંગેશકર, મોહમ્મદ અઝીઝ અને સાથીદારોના સ્વરમાં સાંભળીએ આ વાર્ગી ફિલ્મના ગીતમાં.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: કાર્યક્રમના અંતમાં સાંભળીએ દરિયાદિલ ફિલ્મનું આ ગીત, જેના ગાયક કલાકાર છે મોહમ્મદ અઝીઝ અને સાધના સરગમ.

0: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે.
1: થઈ ગઈ વ્યવસ્થા.
2: શેની?
1: ગુડીની ફીસની.
2: દેખાડ.
1: 20,000 ની લોન તરત.
2: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
5: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ કે વિદ્યાર્થીઓ કે લિયે સુનહેરા અવસર.
6: દમણ સ્થિત સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મેં વર્ષ 2026-27 કે લિયે ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં પ્રવેશ શુરુ.
5: ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં બીઈ, બીટેક, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ મેં પ્રવેશ લે સકતે હૈ.
6: પ્રવેશ કી અંતિમ દિનાંક 13 જૂન 2026. ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
5: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ દાનહ ઓર દમણ દીવ દ્વારા જારી.
0: મિત્રો, પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ વિષય પર ડોક્ટર સ્નેહા વાઢેરાનો વાર્તાલાપ.
7: નમસ્તે શ્રોતા મિત્રો, મારું નામ ડોક્ટર સ્નેહા વાઢેર છે. હું મોટી દમણ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે માનસિક રોગના ડોક્ટર એટલે કે મનોચિકિત્સક તરીકે કાર્યરત છું. આજે આપણે વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે વિશે વાત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે તમાકુનું વ્યસન એક વૈશ્વિક સમસ્યા છે. કરોડો લોકો આનાથી પીડાઈ રહ્યા છે. આને અનુલક્ષીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 31 મેને વર્લ્ડ નો ટોબેકો ડે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ આજના યુવા વર્ગમાં તમાકુના લીધે થતી આડઅસરો વિશે જાગૃતિ આવે અને તેનો સામનો કરવાની પ્રેરણા મળે એ છે, જેના લીધે સમાજ તમાકુ મુક્ત બને અને સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થાય. આ વર્ષના થીમની વાત કરીએ તો WHO દ્વારા 2026ના થીમ માટે અનમાસ્કિંગ ધ અપીલ કાઉન્ટરિંગ નિકોટીન એન્ડ ટોબેકો એડિક્શન તરીકે ઉજવવામાં આવનાર છે. તમાકુ ઇન્ડસ્ટ્રી નવી રીતો, આકર્ષક પેકેજિંગ અને નવીનતમ પ્રોડક્ટ્સ અને ફ્લેવર્સ દ્વારા લોકો અને ખાસ કરીને યુવાઓને તમાકુ લેવા માટે આકર્ષિત કરતી રહે છે. આ 2026ના કેમ્પેઇન આ વિશે જાગૃતિ ફેલાવવા, તમાકુની જાહેરાત અને પ્રમોશન પર રેગ્યુલેશન પોલિસી લાવવાના ધ્યેય સાથે તમાકુનો વપરાશ અને વ્યસન ના થાય એના પર પ્રયત્નશીલ રહેશે. હવે મિત્રો, આપણે આંકડાઓની વાત કરીએ તો ભારતમાં પુરુષોમાં 38% અને સ્ત્રીઓમાં 9% લોકો તમાકુના વ્યસનથી પીડાઈ રહ્યા છે. જ્યારે આપણે આપણા દાદરાનગર હવેલી તથા દમણ અને દીવની વાત કરીએ તો પુરુષોમાં 38% લોકો અને સ્ત્રીઓમાં 3% લોકો તમાકુના વ્યસનથી પીડાઈ રહ્યા છે. અને આખા વિશ્વમાં આશરે 80% લોકો દર વર્ષે તમાકુના લીધે થતી આડઅસરોથી મૃત્યુ પામે છે, જ્યારે આ આંકડો ભારતમાં આશરે 13 લાખ લોકોનો છે જેઓ તમાકુથી થતી આડઅસરોથી મૃત્યુ પામે છે. હવે તમાકુના મુખ્ય 2 પ્રકારો છે જેનાથી એ લેવામાં આવે છે. બધાથી પહેલાં સ્મોકિંગ ફોર્મ એટલે કે જે ધૂમ્રપાન સ્વરૂપે લેવામાં આવે છે, જેમાં બીડી, સિગરેટ, હુક્કા, ચિલમ, વેપ અને ઈ સિગરેટનો સમાવેશ થાય છે. જ્યારે બીજો પ્રકાર છે સ્મોકલેસ એટલે કે જે ધૂમ્રપાન સ્વરૂપથી લેવામાં નથી આવતો, જેમાં પાન, માવા, ગુટખા, ખૈની, તપકીર, બજર, ઝરદા વગેરેનો સમાવેશ થાય છે. હવે મોટાભાગે કોઈ પણ માણસ તમાકુ લેવા માટે પીયર પ્રેશર એટલે કે તેમના મિત્રો, સહપાઠીઓ કે તેમની સાથે કામ કરતા લોકોના દબાણમાં આવીને કે પછી દેખાદેખીના લીધે, જેમાં આજકાલ ફિલ્મો અને સોશિયલ મીડિયાનો મોટો ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે, જે એના લીધે પ્રેરાય છે. અને આનું વ્યસન શા માટે થઈ જાય છે એની આપણે વાત કરીએ તો તમાકુની અંદર નિકોટીન નામનો પદાર્થ હોય છે, જે બ્રેઇનમાં ડોપામિન નામના કેમિકલનો સ્ત્રાવ કરે છે. હવે આ ડોપામિન નોર્મલી પણ જ્યારે કોઈ આપણી સાથે કોઈ ખુશીનો પ્રસંગ બને અથવા તો આપણું મનગમતું કંઈ કામ કરીએ કે આપણું મનગમતું ખાવાનું ખાઈએ ત્યારે પણ એનો સ્ત્રાવ નોર્મલી આપણા શરીરમાં થાય છે, પરંતુ જ્યારે આપણે તમાકુ લઈએ ત્યારે આ ડોપામિનનો સ્ત્રાવ ખૂબ મોટા પ્રમાણમાં આપણા શરીરમાં થાય છે, જેના લીધે માણસને ટેમ્પરરી ખુશી મળે છે, પણ એ ખુશી થોડી વારમાં જતી રહે છે. આથી માણસ ફરી વાર એ લેવા માટે પ્રેરાય છે. હવે તમાકુની આડઅસરો વિશે આપણે વાત કરીએ તો શરીરનું કોઈપણ અંગ એની અસરોથી બાકાત નથી. માથાના વાળથી ચાલુ કરીને પગની આંગળી સુધીની બધી જ જગ્યાઓ પર એની અસરો દેખાય છે. જેમ કે માથાના વાળ ખરવા, ઝડપથી સફેદ થવા, આંખોમાં મોતિયા અને અંધાપો આવવો, મોઢામાં ચાંદા પડવા, મોઢામાંથી દુર્ગંધ આવી, ધીમે ધીમે મોઢું ખોલવાનું બંધ થઈ જવું, મોઢાના કેન્સર થવા, શ્વસનતંત્રને લગતી બીમારીઓ જેવી કે દમ, અસ્થમા, ફેફસા, સ્વરપેટી, શ્વાસનળી, અન્નનળી, હોજરી, આંતરડા, પેશાબની કોથળીના કેન્સર થાય છે, કિડનીને લગતા રોગો થાય, હૃદયને લગતા રોગો જેવા કે બીપી, હૃદયની નસો સાંકડી થઈ જવી એટલે કે હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા વધી જવી, પગની નસો સંકોળાઈ જવી જેના લીધે પગમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. આમ તમાકુની આડઅસરો આખા શરીરમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. જો એક જ વાક્યમાં કહીએ તો એક સિગરેટ વ્યક્તિની જીવનની 11 મિનિટ ઓછી કરી નાખે છે, અને આ ઉપરાંત પારિવારિક અને આર્થિક અસરો તો જોવા મળે જ છે. હવે આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી કઈ કઈ પ્રવૃત્તિઓ આ વિશ્વ તમાકુ નિષેધ દિવસની જાગૃતિ માટે કરવામાં આવે છે એની વાત કરીએ તો દમણની દરેક સ્કૂલ, કોલેજ અને ફેક્ટરીમાં તમાકુ વ્યસન વિશે જનજાગૃતિ કાર્યક્રમ નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે પણ હોસ્પિટલની અંદર જ જનજાગૃતિના કાર્યક્રમો રાખવામાં આવે છે. એ ઉપરાંત પ્લેજ સેશન એટલે કે શપથ લેવાના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. ફિલ્ડમાં હેલ્થ વર્કર્સ દ્વારા રહેણાંકી વિસ્તારમાં જઈને પણ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. હવે ધારો કે કોઈ વ્યક્તિને આનું વ્યસન થઈ ચૂક્યું છે અને એ એમાંથી બહાર આવવા માંગે છે તો એમણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં એમણે મનોચિકિત્સકની એટલે કે માનસિક રોગના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ, જેમાં એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, તમાકુથી થતી આડઅસરો વિશે સમજાવવામાં આવે છે અને તમાકુ છોડવાથી એમને થનારા ફાયદાઓ વિશે પણ સમજાવવામાં આવે છે. જરૂર લાગે તો દવાઓ આપવામાં આવે છે. એ સિવાય એમને શીખવાડવામાં આવે છે કે જ્યારે પણ એમને તમાકુ લેવાની ઈચ્છા થાય ત્યારે એમણે એમનું મન બીજી જગ્યા પર કેન્દ્રિત કરવું જોઈએ. ઘરમાંથી તમાકુની બનાવટ અને એની સાથે સંકળાયેલા પદાર્થો જેવા કે લાઇટર, ચૂનો, માચિસ એમને દૂર કરી દેવા જોઈએ. મોંને વારંવાર બ્રશથી સાફ કરવું જોઈએ. મોં અને હાથને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેમ કે મોંમાં મુખવાસ, તલ, વરિયાળી, એલચી વગેરે રાખી શકાય, તેમજ હાથમાં પેન્સિલ અથવા કાગળ રાખવો જોઈએ. પોતાનું રૂટિન બદલવું તેમજ પોતાને સતત વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી વારંવાર તમાકુ લેવાની ઈચ્છા ના થાય. ખૂબ પાણી પીવું જોઈએ. જ્યારથી વ્યક્તિ છોડવાનું નક્કી કરે ત્યારથી એમણે પોતાના મિત્રો અને પરિજનોને જણાવી દેવું જોઈએ કે હું તમાકુ છોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું, આથી મને તમાકુ લેવા માટે પ્રોત્સાહિત ના કરવો. જે મિત્રો અને પરિજનો તમાકુ નથી લેતા એમની સાથે વધુ સમય પસાર કરવો જોઈએ. પોતાના શોખની પ્રવૃત્તિમાં વધારે સમય પસાર કરવો જોઈએ. રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. અને જો આખો દિવસ કોઈ વ્યક્તિ તમાકુ લીધા વગર કાઢી નાખે તો પોતાને જ પ્રોત્સાહન આપવું જોઈએ અને પોતાના જ વખાણ કરવા જોઈએ. હવે આ જે આપણે સારવારની વાત કરી તો એ મનોચિકિત્સક દમણમાં ક્યાં ક્યાં ઉપલબ્ધ છે એની વાત કરીએ તો આપણી

0: સરકારી હોસ્પિટલ મરવડ ખાતે, મોટી દમણ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તેમજ આપણા કચ્છીગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મનોચિકિત્સક એટલે કે માનસિક રોગના ડૉક્ટર ફૂલ ટાઈમ ઉપલબ્ધ છે, જે સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી અવેલેબલ છે. એ ઉપરાંત આપણી એક સરકારી હેલ્પલાઇનની વાત કરીએ તો ટેલિમાનસ કરીને એક સરકારી હેલ્પલાઇન છે, જેનો નંબર છે 14416, એટલે કે 14416, જેના પર તમને માત્ર કોલ કરીને જ કાઉન્સેલિંગની સારવાર છે એ મળી જાય છે. તો કોઈ વ્યક્તિને આવી કોઈ પ્રકારની બીમારીથી જો પીડાતા હોય અથવા તમાકુનું વ્યસન છોડવાની ઈચ્છા હોય તો એમણે ઉપર આપેલા 3 સરનામા અથવા તો આપણી ટેલિમાનસ હેલ્પલાઇન જેનો નંબર છે 14416 પર સંપર્ક કરી શકે છે.
1: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ વિષય પર ડૉક્ટર સ્નેહા વાઢેરનો વાર્તાલાપ. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ચિત્રપટ સંગીત. કાર્યક્રમમાં સાંભળીએ ગાયક કલાકાર પ્રફુલ દવે અને ઉષા મંગેશકરના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના લાલવાડી ફૂલવાડી ચિત્રપટના ગીતમાં.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: કાર્યક્રમના અંતમાં મનુભાઈ ગઢવીની રચના ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં સાંભળીએ કસુંબીનો રંગ ચિત્રપટનું આ ગીત.

0: દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર, અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો, અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું, અને હું પહેલાં ફૂટબોલ રમતો હતો. અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો, ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે, તો તેમાં જઈને તું ભાગ લે. અને મેં એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયો, અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
1: અને ગુરિંદર વીરજી, તમે શું છો?
2: નમસ્તે સર, મારું નામ ગુરિંદર વીર છે, અને હું ભારતીય નૌકાદળમાં પેટી ઓફિસર છું, અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મેં 100 મીટરમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે, અને હું પહેલો ભારતીય છું જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિશ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવ વર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો, તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો, ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા, એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા, અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો, તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો, અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે, તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી, ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે ને, તો મને પણ આનંદ થાય છે.
1: વાહ વાહ વાહ, તમારી તો બહુ શાનદાર વાત છે.
2: હા જી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમત ગમત છોડી દીધી, અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા, ત્યારે હું એમને કહેતો હતો કે હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તેઓ કહેતા, સપનું એમને એમ પૂરું નથી થતું, તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલટીઓ થતી હતી, તડકામાં દોડતા હતા, આખે આખો દિવસ તાલીમ લેતા હતા, અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે જ્યારે મેં સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ, 100 મીટર સ્પર્ધા ના લે, 100 મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં, ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે, અને એમાંથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે આ નહીં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું આ કરીને જ બતાવીશ, મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો, તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો, અને આજે દરેક ભારતીય

0: તે બોલે છે કે ભાઈ, ભારતીય પણ દોડવીર બની શકે છે.
1: જુઓ, તમે બંને બહુ મોટી કમાલ કરી છે અને માત્ર બે દિવસમાં જ તમે બંનેએ ત્રણ વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધામાં દોડવું, જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ, લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું તો તમારા બંને પાસેથી હું એ જાણવા માગું છું અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માગે છે કે કયું એવું જનૂન હતું, કઈ એવી જીદ હતી, શું વિચાર્યું હતું અને કેવી રીતે આ કરી રહ્યા હતા, એ કેટલું મુશ્કેલ હોય છે.
0: જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે શું હું આ બરાબર કરી રહ્યો છું. મેં સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને, કેમ કે તમે દર વખતે જીતતા નથી, કોઈ કોઈ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો ત્યારે બરાબર દોડી નહોતો શકતો. કોઈ ઈજા થઈ જતી હતી ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા કે ભાઈ, કંઈ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયો, તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહિત કરે છે અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
1: અને અનિમેશજી, તમે?
2: સર, જ્યારે હું 2021માં રમતગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે, તું કરી શકીશ કે નહીં. તો મેં તેમને કહેલું કે હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરી શકીશ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ છે કે આમ કરવું છે, તેમ કરવું છે, પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેમાં અડગ રહે છે, તારે આગળ વધવાનું છે. તને બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું. કુટુંબનો ટેકો, નાણાકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઈ છે, તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
1: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને લોકોને પણ એ કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તે મારો વિક્રમ તોડ્યો છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ. અનિમેશ, તમે કહો.
2: સરજી, પહેલો વિક્રમ 10.18નો હતો, જે મારો જ હતો, અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમિફાઇનલમાં તેને તોડી નાખ્યો 10.17 કરીને, અને મેં ફરીથી તેને બીજી સેમિફાઇનલમાં 10.15 કરીને તોડી નાખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમિફાઇનલ થઈ ત્યારે અમે બંને ખુશ હતા કે ચલો સારું થયું, આજે વિક્રમ તૂટ્યો અને અમે બંને તોડ્યો. કેમ કે તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઈ હતી પરંતુ અમે બંને અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે, તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા અને ત્યાં પણ અમે વાત કરતા હતા કે ભારતમાં દોડ સ્પર્ધાને આગળ લઈ જવાની છે અને તે આપણા જ હાથમાં છે. આપણે જે કરીશું એ બાકીના લોકોને પ્રોત્સાહિત કરશે.
1: ગુરિંદરવીર, તમે શું કહેવા માંગો છો?
0: અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું. તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઊભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલા જ્યારે મેં વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેશે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મ અપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ, પેલો બ્લોક બરાબર છે, તેના પર જઈને બેસ, ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મ અપ અહીં કરીશું, અહીંયાથી વોર્મ અપ બરાબર રહેશે અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે.

0: અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર, દોસ્તી પણ જોઈએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છે તો અમે દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ. અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારું દોડીશ.
1: જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી, પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે, અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદ્ભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
2: આભાર સર, આભાર સર,
1: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો. તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે, રસોઈની રીત બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે, તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે. અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી. દક્ષિણ ભારતમાં પાનકમ, નિરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના. તે માત્ર પીણું નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે. અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે, અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે કે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ આલ્ફાન્ઝો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો. જો કે લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા. એટલે કે સ્થળ બદલાય છે તો કેરીના રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો. સાથીઓ, ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજા હોય છે, પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો, એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે અને વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામાં સાજી વલાશેરિલજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજીવાલા શેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નેધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું. તેમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્ર છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજરાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનય મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી 3 દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહર્ષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ લખાણો 6th-7th સદીના છે, એટલે કે 1400-1500 વર્ષ પુરાણા. આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતીયોમાં ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી વિશે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેદશાળાઓ આવેલી છે અહીં અદ્ભુત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશા વિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળ વિદ્યાએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવેલું છે, તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે, અને આજના યુવાનોમાં પણ તેને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે દેશભરમાં ખગોળશાસ્ત્રીય ક્લબો ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મોટા શહેરોથી લઈને નાના ગામો સુધી, શાળાઓથી લઈને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતાસભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા રાત્રિ આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇસેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વીતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામી ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઈલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડોલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડોલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તર પ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા, કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠું થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50 થી 60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમા નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મડ્ડી તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલાં પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે, તેમાં ચેન્નઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનો ફાળો આપે, એટલે કે 1 વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણીવાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દૃઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
0: મન કી બાત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ

0: દાદા આ કયો પ્લાન્ટ છે?
1: ટેન્જેરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
0: દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા.
1: કેમ?
0: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
1: ઓ થેન્ક્સ કપૂ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
0: RBI કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
2: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
3: અને હું કૃપા જીવરાજાની.
2: કૃપાબેન, આજે રવિવાર છે.
3: હા.
2: અને આપણા શ્રોતાઓ થોડીક નિરાશ સાથે રવિવારની મજા માણી રહ્યા હશે. ઉનાળો છે એટલે બધા જ લોકો ઘરમાં હશે.
3: હા.
2: અને આપણો સહિયર કાર્યક્રમ સાંભળતા હશે.
3: બરાબર. અને આજે તો ખૂબ નિરાશથી સાંભળી શકાય એવું છે.
2: હા હા, આજે આપણે ઈમેલના ઉત્તર લેવાના છીએ.
3: અને એ તો આપણે લઈશું જ ભાવનાબેન.
2: પણ
3: એ પહેલા આપણે એક ખાસ વાત કરીએ કે આજનો દિવસ જે ખાસ ઉજવાય છે ને, એ છે વર્લ્ડ નો ટોબેકો ડે, જેની શરૂઆત થઈ છે 1987 થી, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ મળીને તેની શરૂઆત કરેલી. અને તેનો ખાસ ઉદ્દેશ એ છે કે લોકોમાં સ્વાસ્થ્ય વિશે જાગૃતિ આવે અને વ્યસન જે આપણા શરીરને કઈ રીતે નુકસાન કરે છે તે વિશે પણ લોકો જાણે.
2: આવા બધા દિવસ ત્યારે ઉજવવા પડે છે જ્યારે સમાજમાં વધારે તેની અસર જોવામાં આવતી હોય છે. અત્યારના સમયમાં આપણે જોઈએ તો પાન મસાલા, સિગરેટ, બીડી, તમાકુ જેવા અનેક પ્રકારના વ્યસન લોકોને હોય છે. અને ઘણા લોકો શોખથી પણ આ વ્યસન કરતા હોય છે. અને ઘણી વાર તો આ અસર છે એ એટલી બધી ભયંકર હોય છે કે માણસનો જીવ પણ જાય છે અને કેન્સર જેવા રોગ થાય છે.
3: અને આર્થિક અને સામાજિક રીતે પાયમાલી આવે એ તો અલગ છે. હું ભાવ.
2: હા હા. અને ઘણી વખત લોકો કોઈ ચિંતા હોય કે પછી કોઈ મુશ્કેલી હોય કે જીવનમાં કોઈ પ્રશ્ન હોય ને, ત્યારે દુઃખના કારણે પણ લોકો વ્યસન કરતા હોય છે. આપણું જીવન છે એટલે કંઈક ને કંઈક નાના મોટી તકલીફ આવતી હોય, આમ છતાં આ વ્યસનથી દૂર રહી અને જીવનને માણવું જોઈએ. કારણ કે આપણી પાછળ આપણા સગાવાલા હોય, પરિવાર હોય, તો આ બધાની સામું જોઈને પણ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ.
3: અને થોડું ધૈર્ય રાખીએ ને ભાવનાબેન, તો મુશ્કેલીઓમાંથી હલ નીકળી જ જાય.
2: પરંતુ અત્યારે કેવું છે કે દેખાદેખી પણ છે અને યુવાનો તો તરત જ આ દેખાદેખીની અસરમાં આવી જતા હોય છે. અને આપણે તમાકુની વાત કરીએ તો તમાકુ છે એ પાન મસાલા, સિગરેટ વગેરેમાં લેવામાં આવે અને એના કારણે ખાસ તો ગળાના રોગો થાય છે, ગળાના કેન્સર જેવા રોગ પણ થાય છે.
3: અને આ રોગ પછી એના ઇલાજ પાછળ પણ પોતે તો ખૂબ જ હેરાન થાય છે વ્યક્તિ, પણ એની સાથે સાથે ઘરના સભ્યો પણ એટલા જ હેરાન થાય છે.
2: ખરી વાત છે. અને કૃપાબેન, આમ તો આપણે એવું ઈચ્છીએ કે કોઈ પણ વ્યક્તિ આવા પ્રકારના વ્યસન ન કરે. આમ છતાં અમુક લોકો આવા વ્યસન કરતા હોય તો અમુક શારીરિક તકલીફ થાય તો તરત જ ડોક્ટર પાસે જઈ અને સારવાર લે તે ઈચ્છનીય છે. અને ખાસ તો તમાકુના સેવનથી મોઢામાં ચાંદા થાય અથવા તો જમવાનું ગળે ઉતરવામાં તકલીફ થાય કે પછી કોઈ પણ મોઢું અથવા તો ગળાને લગતી સમસ્યા થાય તો ખાસ ડોક્ટરની સલાહ લઈ અને સારવાર લેવી ખૂબ જ જરૂરી છે.
3: હા. અને જો શરૂઆત હોય અને તકલીફ થોડી હજી ઓછી હોય ને, તો આપણે એમાંથી ચોક્કસ બહાર આવી જ શકીએ અને વ્યસન મુક્ત પણ બની શકીએ.
2: એટલે આજના દિવસે ખાસ આપણે શ્રોતાઓને જણાવીએ કે આ બધા જ પ્રકારના વ્યસનોથી દૂર રહીએ અને આમ છતાં જો કંઈ પણ તકલીફ થાય તો ગભરાયા વગર સારવાર લઈએ.
3: હા. અને એના અનુસંધાનમાં જ ભાવનાબેન, આ વર્ષનું તેમનું થીમ પણ એ જ છે.
2: હા હા.
3: કે અનમાસ્કિંગ ધ અપીલ, કાઉન્ટરિંગ નિકોટીન એન્ડ ટોબેકો એડિક્શન.
2: વાહ. અને કૃપાબેન, આમ જોઈએ ને તો ઘણીવાર આ બધા વ્યસનો નાના લાગતા હોય, પણ આ વ્યસનો ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ જો કરતા હોય ને, તો એની અસર બાળકો ઉપર પણ થાય અને વડીલો ઉપર પણ થાય. એ વ્યક્તિનું જોઈને એના બાળકો પણ વ્યસન કરતા થઈ જાય, જે ખરેખર સમાજ માટે પણ ગંભીર બાબત છે.
3: તો આજના દિવસે આ સરસ મજાના સંદેશ સાથે આપણે કાર્યક્રમનો આરંભ કર્યો ભાવનાબેન.
2: ચોક્કસ કરીએ. અને સૌથી પહેલા ઈમેલ કોનો છે એ જોઈએ.
3: હા, સૌથી પહેલો ઈમેલ આપણને મળેલ છે મધુભાઈ ચૌહાણનો, ગામ જાળિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. અને તેમની સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજયભાઈ, વિવેકભાઈ, રાહુલભાઈ. અને તેઓ કહે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ અને બહેનોની રજૂઆત ખૂબ જ સરસ હોય છે. અને ખાસ કરીને 26 માર્ચ જે રામનવમીની વાત કરવામાં આવી એ તેમને ખૂબ ગમી અને સાથે સાથે ભજન સાંભળવાની પણ મજા આવી. અને આ સાથે તેમનો બીજો પણ ઈમેલ મળેલ છે, તેમાં તેઓ જણાવે છે કે દિશિતાબેનની જે મુલાકાત રજૂ થઈ એની માહિતી જે કિચન ગાર્ડન વિશે આપણે આપી એ તેમને ખૂબ ગમી.
2: વાહ.
3: અન્ય એક ઈમેલમાં તેઓ જણાવે છે કે 2 એપ્રિલના રોજ જે કાર્યક્રમ આપણે રજૂ કર્યો જેમાં ઈમેલના ઉત્તરો અને સાથે સાથે હનુમાન જયંતિ વિશે માહિતી રજૂ કરી અને તેના ભજનો એ બધું જ તેમને ખૂબ પસંદ પડ્યું છે. અને અથાણા વિશેની જે માહિતી, કાનનબેને લીધેલી જલ્પાબેનની મુલાકાત તે તેમને ખૂબ પસંદ પડી છે. અને તેઓ કહે છે કે અમે પણ ખૂબ સરસ મજાના અથાણા બનાવીએ છીએ અને હાલ અથાણાની સીઝન છે ભાવનાબેન, તો આપણને ખબર જ છે કે બધા બહેનો અત્યારે એમાં વ્યસ્ત હશે. અને તેમનો અન્ય એક ઈમેલ છે, તેમાં તેઓ જણાવે છે કે 23 તારીખે જે પુસ્તક વિશેની માહિતી રજૂ કરી રૂપલબેનની મુલાકાત એ પણ તેમને ખૂબ ગમી છે. અને 17/5 કાર્યક્રમમાં એનિમિયા વિશેની માહિતી પણ તેમને પસંદ પડી છે. અને આ સાથે તેઓ કહે છે કે આ રીતે કાર્યક્રમો આપતા રહો અને 21 તારીખે જે પત્રોના જવાબો આપણે આપ્યા એ પણ તેમને ખૂબ ગમ્યા છે. અને તેમણે ઈમેલમાં તેમના અન્ય શ્રોતા મિત્રોના નામ પણ લખી જણાવ્યા છે. તે મિત્રો છે ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, હિરેનભાઈ સુપેડા, પોપટભાઈ રાવળ, જસમતભાઈ મેર, કલ્પનાબેન ઉપાધ્યાય, અલ્પાબેન, નિર્મળાબેન, નંદુબેન, જિજ્ઞેશભાઈ ખારવા, દીપકભાઈ લાઠી, અમિતભાઈ, કમલેશભાઈ સરસિયા. આ બધા શ્રોતા મિત્રોની સાથે તેઓ નિયમિત કાર્યક્રમો સાંભળે છે. અને આ જ રીતે આપણે તેમને કહીએ ભાવનાબેન કે કાર્યક્રમના પ્રતિભાવો પાઠવતા રહે. અને ભાવનાબેન તેઓને ફિલ્મ રાજા ભરથરીનું ભિક્ષા દેને મૈયા પિંગલા એ ગીત સાંભળવું છે.
2: ચોક્કસ, તો આપણે એમને સંભળાવી દઈએ તેમની પસંદગીનું આ ગીત.

0: વાહ ભાવનાબેન, ખૂબ સરસ મજાના ગીત. પછી આપણે ઈમેલનો દોર ફરી શરૂ કરીએ.
1: ચોક્કસ. અને હવે પછીનો આ ઈમેલ છે હિરજીભાઈનો, તાલુકો થરાદ, ગામ પઠામડા, જિલ્લો વાવ થરાદ. હિરજીભાઈ નોનોલ ગામના સીમાડે આવેલ ખેતરમાં રહે છે અને ત્યાંથી તેઓ પોતાનો પ્રતિભાવ આપે છે. તેઓ જણાવે છે કે 29 માર્ચ રવિવારના રોજની મુલાકાત સાંભળવાની ખૂબ મજા આવી. ખૂબ ખૂબ આભાર. મેં પણ અમારા ઘર પાસે ગુવાર, કાકડી જેવા શાકભાજી અને સેતુર, રાયણ, બોરડી વગેરે ઝાડ વાવ્યા છે. મને ઉનાળો ખૂબ જ ગમે છે. આ કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાનના અમુક જોવાલાયક સ્થળોના પ્રવાસની માહિતી આપશો તો અમારા જેવા લોકોને ખૂબ જ ઉપયોગી થશે. અને ત્યાર પછીનો આ ઇમેલ છે ધીરજભાઈ રબારીનો. તેઓ જણાવે છે કે આકાશવાણી રાજકોટ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. વ્હીકલ ચલાવતી વખતે હોર્નનો જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ, ટ્રાફિક નિયમનમાં સહયોગ કરીએ, બની શકે ત્યાં સુધી વાહનની ગતિ મર્યાદિત રાખીએ. વાહ, વાહન ચલાવવા માટે તેમનું આ સૂચન છે તે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તેઓ જણાવે છે કે 22 માર્ચના પાણી વિશે ચિન્મયબેન હેમાણી દ્વારા ખૂબ ઉપયોગી માહિતી આપવામાં આવી, સાથે મુલાકાત અનુરૂપ ગીત પણ પસંદ પડ્યું. રાજકોટ સહિયર કાર્યક્રમ થકી ઘણી ઉપયોગી મુલાકાતો રજૂ થાય છે અને શ્રોતા બહેનો ભાઈઓ રસપૂર્વક સાંભળે છે. અને તેઓ કાનનબેન, કૃપાબેન, ભાવનાબેન તેમજ સહિયરના સુકાની અટલબેનને કાર્યક્રમને લોકપ્રિય બના બદલ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. ડેર પાટણ.

0: થી ધીરજભાઈ વી રબારી આપણા નિયમિત શ્રોતા મિત્ર છે. અને કૃપાબેન, આ બીજો ઈમેલ છે ધીરજભાઈ રબારી ડેર પાટણથી. તેઓ જણાવે છે કે આકાશવાણી રાજકોટ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ અને શ્રોતાઓને સાદર પ્રણામ. સૈયર કાર્યક્રમમાં ઘણી ઉપયોગી મુલાકાતો રજૂ થાય છે, સાથે આપ એ વિશેષ વ્યક્તિના મોબાઈલ નંબર શ્રોતાઓને આપો છો, એ ખૂબ સારી બાબત છે. ઘણીવાર પાણી વિશે આપણે બોલતા હોઈએ છીએ, પણ આપણે કેટલું પાણી બચાવીએ છીએ અને એ પાણી બચાવવા શું કરવું જોઈએ એ મનોમંથન કરવાની જરૂર છે. ખૂબ સાચી વાત છે આપની, અને આપણે દરેકે દરેક વ્યક્તિએ પાણી બચાવવા માટે શું કરવું જોઈએ એ વિચારવું જોઈએ.
1: અને હવે પછીનો ઈમેલ છે કનૈયાલાલ પંડ્યાનો, ગામ નેસવડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તેઓ લખે છે કે ભાવનાબેન દોશી અને કૃપાબેન જીવરાજાની તેમજ અટલબેન શર્મા તથા સહિયર કાર્યક્રમની સમગ્ર ટીમ, અને તેઓ નમસ્કાર સાથે લખે છે કે તમારો કાર્યક્રમ અમે આખો પરિવાર સાથે બેસીને સાંભળીએ છીએ. તારીખ 26 માર્ચ રામનવમીના દિવસે સહિયર કાર્યક્રમમાં રામાયણ જે આપણને શીખવે છે તેની વાતો સાંભળવાની મજા આવી. કુટુંબ પ્રેમ કોને કહેવાય, ભ્રાતૃપ્રેમ કેવો હોય, પિતા પ્રેમ પણ રામાયણ શીખવાડે છે. એક આદર્શ કુટુંબનું ઉદાહરણ રામાયણ પૂરું પાડે છે. તારીખ 29 માર્ચના સહિયર કાર્યક્રમમાં દીક્ષિતાબેનની મુલાકાત સાંભળવાની પણ મજા આવી. આ બેન ઘણી કામગીરી કરે છે, પોતે શિક્ષક છે, લેખક છે, પર્યાવરણ પ્રેમી છે, અને છતાં સમય કાઢીને કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન પણ જાતે ઉગાડે છે. જો તમે ધારો ને તો બધું જ કરી શકાય, પણ તેની શરૂઆત કરવી પડે. તારીખ 2 એપ્રિલના સહિયર કાર્યક્રમમાં હનુમાન જયંતિ વિશે કૃપાબેન અને ભાવનાબેને હનુમાનજી વિશે જે વાતો કરી અને જે માહિતી આપી તે અદ્ભુત હતી. ગીતો પણ સરસ હતા. કાર્યક્રમો ખૂબ જ આનંદ આપે છે. બંને બહેનોની રજૂઆતની શૈલી મનભાવન છે. અને ભાવનાબેન, તેમને ગીત સાંભળવું છે જેના શબ્દો છે, સહેજ ટીપું અડ્યું ને હું તો દરિયો થઈ ગઈ. વિભા દેસાઈના કંઠમાં

સરસ મજાના આ ગીત બાદ હવે પછીનો આ ઇમેલ છે. પરમાર અમિત કમલેશભાઈ, ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. તેમની સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જીજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ. આ ઉપરાંત ક્ષયા, મિત, ઉર્વેશ, રૂદ્ર, રીમા, પરી, પૂજા, હિવા તથા રીવાબેન. તેઓ જણાવે છે કે ત્રણેય દિવસના કાર્યક્રમ સરસ હતા, લખવાનો સમય નથી માટે માત્ર ઇમેલ કરું છું. 19 માર્ચ પંખીઓનો કલબલાટ, જીવનનો ઝળહળાટ વિશે ડોક્ટર શબનમ સૈયદનો વાર્તાલાપ સરસ હતો તથા ગીતો પણ ગમ્યા. 22 માર્ચ જળસંકટ નિવારણ માટે જળ વ્યવસ્થાપન વિશ્વ જળ દિવસ નિમિત્તે ચિન્મય હેમાણીનો વાર્તાલાપ સરસ હતો, ગુજરાતી ગીત ખૂબ સરસ હતું. 26 માર્ચ પત્રોના ઉત્તર તથા રામનવમી વિશે કાર્યક્રમ સરસ હતો અને ગીતો પણ ગમ્યા. 29 માર્ચ કિચન ગાર્ડન અને વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિની સેવા વિશે દીક્ષિતા ખોરેચાનો વાર્તાલાપ સરસ, માહિતીસભર અને ઉપયોગી તથા જ્ઞાનવર્ધક લાજવાબ હતો. 5 એપ્રિલ આત્મનિર્ભર બનીને આત્મવિશ્વાસની જ્યોત જલાવીએ કાજલબેન ઝાલાની મુલાકાત સરસ રહી. 9 એપ્રિલ શ્રેણી વારસાનો વૈભવ અંતર્ગત આપણા વિસરાતા અથાણા વિશે જલપાબેન છાયાની કાનનબેન છાયા સાથેનો વાર્તાલાપ સરસ રહ્યો અને લીંબોડા ઝૂલે તારા ભાગમાં ગુજરાતી ગીત પણ સરસ હતું અને કૃપાબેન તેઓને મનહર ઉદાસના સ્વરમાં ગવાયેલ ગઝલ સાંભળવી છે તો તેઓની પસંદગીની આ ગઝલ આપણે સંભળાવી દઈએ.

0: હવે પછી ગામ નાના પાળિયાદ કુંભારા તાલુકો જિલ્લો બોટાદ પણ જે નિયમિત શ્રોતા છે જસમતભાઈ મેર તેના બે ઇમેલ મળેલ છે. તેમની સાથે છે વિજયભાઈ મેર, કૈલાસબેન મેર અને વિલાસબેન. તેઓ કહે છે કે આકાશવાણી રાજકોટના સહિયર કાર્યક્રમમાં ખૂબ જ ઉપયોગી માહિતી મળતી હોય છે. તારીખ 16 એપ્રિલના રોજ જસદણના વિછિયા તાલુકાના લીલાપુર ગામના જે લીલાબેનની તેમના જીવન વિશેની વાતો એ તેમને ખૂબ પસંદ પડી છે. અને તેઓ કહે છે કે ઓછું ભણેલા હોય તો પણ આપણે આપણી કલાથી અને આપણી આવડતથી ઘણું બધું જીવનમાં કરી શકીએ છીએ એવો આપણને એક સંદેશ એમના જીવનમાંથી મળે છે. અને જે અલગ અલગ રેસીપીની વાતો કરવામાં આવે છે એ પણ તેમને ખૂબ ગમે છે. તો આપણે સર્વે શ્રોતાઓને કહીએ ભાવનાબેન કે આ જ રીતે કાર્યક્રમ નિયમિત સાંભળતા રહો અને સરસ મજાના પ્રતિભાવો અને આપના સૂચનો પણ અમને આપતા રહો.
1: પ્રતિભાવ આપવા માટે શ્રોતા મિત્રો પત્ર અને ઇમેલ કરી શકે છે. પત્ર લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ પંડિત સીતારામ માર્ગ આકાશવાણી રાજકોટ 360001.
0: અને ઇમેલનું એડ્રેસ પણ નોંધી લેશો. ઇમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com rajkotsahyar@gmail.com.
1: તો ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રેડિયો સખી ભાવના દોશી
0: અને કૃપા જીવરાજાનીને આપો અનુમતિ.
1: નમસ્કાર.

0: સહિયર, આ હતો બહેનો માટેનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મુનીશ શર્મા. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि नीदरलैंड सरकार ने हाल ही में चोलकालीन ताम्रपट्टिकाएं भारत को लौटाई हैं, जिससे दुनिया भर के तमिल समुदाय में विशेष उत्साह है. आकाशवाणी से मन की बात कार्यक्रम में श्री मोदी ने कहा कि ये पट्टिकाएं चोल साम्राज्य की समुद्री ताकत और दक्षिण पूर्व एशियाई देशों के साथ उनके

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે હેતલ રાવલ. સૌપ્રથમ તેમની પાસેથી રમેશ પારેખની શબ્દરચના સાંભળીએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઈરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો.

0: સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ભારતમાં અમૂલ્ય વારસાગત સ્થળોનું જતન કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ત્યાં 6-7 સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે.
1: જ્ઞાન ભારતમ અભિયાન કે તહેત છત્તીસગઢ કે મલ્હાર મેં ભી એક મહત્વપૂર્ણ ખોજ હુઈ હૈ. યહાં 3 દુર્લભ તામ્ર પટ્ટિકાએ મિલી હૈ. વિશેષજ્ઞ માનતે હૈ કે ઇન્સ્ક્રિપ્શન્સ 6-7 સદી કે હૈ. યે તામ્ર પટ્ટિકાએ પ્રાચીન બ્રાહ્મી લિપિ और पाली भाषा में लिखी गई है. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
0: પ્રધાનમંત્રીએ નેધરલેન્ડની તેમની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક ખાસ સમારંભમાં ચોલકાળના પ્રાચીન તામ્રપત્ર ભારતને પરત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના તમિલ સમુદાય પણ આ અંગે ખાસ ઉત્સાહિત છે.
1: नेदरलैंड्स में आयोजित एक विशेष समारोह में चोला काल की प्राचीन ताम्र पट्टिकाएं भारत को वापस सौंपी गई. उस कार्यक्रम में नेदरलैंड्स के प्रधानमंत्री भी मौजूद थे. इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं. ये मुख्य रूप से राजा राजेंद्र चोला प्रथम द्वारा अपने पिता राजा राजराजा चोला के एक वचन को पूरा करने से जुड़ी है. इनमें आनाई मंगलम गांव को एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है.
0: પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને હાલના ગરમ હવામાન દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે.
1: ઇસ સમય દેશ કે જ્યાદાતર હિસ્સોમાં બહોત ગરમી પડ રહી હૈ. તેજ ધૂપ ગરમ હવાએં એસે મોસમમાં અપના ધ્યાન રખના બહોત જરૂરી હૈ. પાણી પીતે રહીએ. ધૂપ મેં અગર નિકલના હી પડે તો થોડા સંભલ કર નિકલે. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: પ્રધાનમંત્રીએ લોકોને ગરમીથી બચવા માટે દેશના વિવિધ ભાગોમાં પરંપરાગત રીતે બનાવવામાં આવતા વિવિધ ઉનાળાના પીણા પીવાનું સૂચન કર્યું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઝારખંડના રાંચીમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિન્દરવીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વીન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં 4 રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા.
1: સંગીત માં તો જુગલબંદી દેખી હતી, લેકિન ચુનૌતી મેં જુગલબંદી હોતી હૈ. બડા ઇન્ટરેસ્ટિંગ વિષય રહા હૈ આપકા. મેં ચાહતા હું કે મન કી બાત કે શ્રોતાઓ કો પતા ચલે.
2: નમસ્તે સર, મેં નામ અન્વેષ કુજુર હૈ. મેં 200 મીટર ઓર 4x100 મીટર કા નેશનલ રિકોર્ડ હોલ્ડર હું. મેં છત્તીસગઢ સે બિલોંગ કરતા હું સર, એન્ડ અભી મેં ઓડિશા સે ખેલતા હું. મેં લાસ્ટ યર એશિયન મેડલ ઓર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ મેડલ લેકે આયા. મેં એથલેટિક્સ 2021 સે ચાલુ કિયા. ફૂટબોલ કે જો ફ્રેન્ડ્સ થે ઉન્હોને મુજે બોલા કે સ્ટેટ મીટ હોને વાલા હૈ, જાકે તું પાર્ટિસિપેટ કર. એન્ડ મેં પાર્ટિસિપેટ કિયા. મેં વહાં સે નેશનલ કા સિલેક્ટ હુઆ. ઇન્ડિયા કા રિપ્રેઝેન્ટ કર રહા હું ઇન્ટરનેશનલી.
1: ઓર ગુરિંદર વીર જી કા ક્યા હૈ?
2: નમસ્તે સર, મેરા નામ ગુરિંદર વીર હૈ ઓર મેં ઇન્ડિયન નેવી મેં પેટી ઓફિસર હું. પહેલા ઇન્ડિયન હું જો 10.1 કે બેરિયર કે નીચે ભાગા હૈ ઓર મેં કોશિશ કર રહા હું મેં ટ્રેક ઓર વર્દી મેં ભી અપને દેશ કી સેવા કરું.
0: પ્રધાનમંત્રી મોદીએ કેરલમના અલુવાના સાજી વલશેરીલના પ્રયાસની પણ પ્રશંસા કરી, જેઓ કોઈ ફી વિના સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેમાં 15,000થી વધુ લોકો તરવાનું શીખ્યા છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાની પ્રેરણાદાયી વાતનો ઉલ્લેખ કર્યો, જેમણે પોતાના મિત્રો સાથે મળીને પોતાના ગામની મનોરમા નદીને સાફ કરવા માટે એક નવી શરૂઆત કરી. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની સાફલ્ય ગાથા પણ શેર કરી, જેમણે મડ્ડી તોલપ વિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે કામ કરવાનું શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોલ્ફિન રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવેલી એમ્બ્યુલન્સનો પણ મન કી બાત કાર્યક્રમમાં વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર

આનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીના સ્થાન લેશે. કમાન સંભાળ્યા બાદ મીડિયાને સંબોધતા એડમિરલ સ્વામીનાથને કહ્યું કે ભારતીય નૌકાદળ રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરવા માટે સતર્ક છે અને પ્રાદેશિક સુરક્ષા વાતાવરણમાં સક્રિયપણે તૈનાત છે, જે પડકારજનક, જટિલ, અણધારી અને અનિશ્ચિત રહ્યું છે. નવનિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્યે કહ્યું કે નવાચારનો સમાવેશ લશ્કરી ક્ષમતાઓના વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો, ઉદ્યોગ, શિક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ઇકોસિસ્ટમ વચ્ચેનો તાલમેલ આધુનિકીકરણને આગળ ધપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે રાષ્ટ્ર સુશ્રી હોલકરને તેમની બુદ્ધિ, કરુણા અને લોકકલ્યાણ પ્રત્યેના અતૂટ સમર્પણ માટે યાદ કરે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગઈકાલે માદા ચિત્તા નિર્વા અને તેના 3 બચ્ચાને તેમના વાડામાંથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આનાથી કુનોમાં ચિત્તાઓની સંખ્યા 20 થઈ ગઈ છે. આનાથી પર્યટનને વેગ મળશે અને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની નવી તકો ઉભી થશે. દક્ષિણ દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે સાંજે 4 માળની કોમર્શિયલ ઇમારત ધરાશયી થતાં 3 લોકોના મોત થયા. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર 11 ઇજાગ્રસ્તોને જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમાંથી 3ને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 5 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 3ને સારવાર મળ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈરાન સાથે પરમાણુ કરાર કરવાની નજીક છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જાય તો લશ્કરી કાર્યવાહી એક વિકલ્પ રહેશે. વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્ર ન મેળવે તે તેમની પ્રાથમિકતા છે. આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીએ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ક્રિકેટ ફેન્સને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે AMTS, BRTS અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઈરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: आकाशवाणी एट 90।
1: श्रोता मित्रों, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ। હવે સાંભળીએ આપનો મનપસંદ કાર્યક્રમ હિન્દી ફિલ્મ સંગીત। હું છું આપની રેડિયો સાથી વૈશાલીની સાથે। દોસ્તો, આપણે સાંભળીશું કેટલાક સુંદર મજાના ગીતો અને સાથે ગીતો સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો। કાર્યક્રમના આરંભે સાંભળીએ કટી પતંગ ફિલ્મનું ગીત। ગાયક કલાકાર છે મુકેશ, ગીત રચના છે આનંદ બક્ષીની અને સંગીત રચના છે રાહુલ દેવ બર્મનની। 1971માં આવેલી આ બ્લોકબસ્ટર ફિલ્મ કટી પતંગનું ગીત હિન્દી સિનેમાના સૌથી સુંદર અને સદાબહાર રોમેન્ટિક ગીતોમાંનું એક છે। આ ગીત સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અભિનેત્રી આશા પારેખ પર ફિલ્માવવામાં આવ્યું છે। આનંદ બક્ષીના શબ્દો એટલા સરળ અને ઊંડા હતા કે સીધા દિલને સ્પર્શી જાય છે। સાચા અર્થમાં પ્રેમમાં પ્રિયપાત્ર સિવાય દુનિયાની કોઈ વસ્તુનું મહત્વ નથી, એવું આ ગીતનો અર્થ થાય છે। તો ચાલો સાંભળીએ જિસ ગલી મેં તેરા ઘર ન હો ગીત।

હવે સાંભળીએ મુકેશના કંઠે મર્યાદા ફિલ્મનું ગીત. આનંદ બક્ષીના શબ્દોને સંગીતથી સજાવ્યા છે રાહુલ દેવ બર્મને. દોસ્તો, આ એક સુપરહિટ ઇમોશનલ ડ્રામા ફિલ્મનું ગીત છે. હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય સેડ સોંગમાંથી એક છે. મુકેશના અવાજની ગંભીરતા અને દર્દ આ ગીત માટે એકદમ પરફેક્ટ સાબિત થઈ છે. આ ગીત સુપરસ્ટાર રાજેશ ખન્ના પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીત આજે પણ વિરહ અને ઉદાસીના પળોમાં સંગીત પ્રેમીઓના દિલને ખૂબ નજીક લાવે છે. ચાલો તો સાંભળીએ જુબાં પે દર્દ ભરી દાસ્તાં ચલી આઈ મુકેશના કંઠે.

દોસ્તો, હવે સાંભળીએ શૈલેન્દ્રની રચનાને. ગાયક કલાકાર મુકેશના સ્વરમાં, સંગીત નિયોજન છે શંકર જયકિશનનું, ફિલ્મ છે મેરા નામ જોકર. દોસ્તો, 1970માં આવેલ રાજકપૂરની મહાન ફિલ્મ મેરા નામ જોકરનું આ ગીત માત્ર એક ગીત નથી, પરંતુ જીવનની આખી ફિલોસોફી છે. આ ગીતમાં રાજકપૂરની જિંદગીનો અરીસો છે. આ ગીતનો અર્થ છે કે તમે ગમે એટલા દુઃખી હોવ, પણ સર્કસના સ્ટેજ પર આવ્યા પછી દુનિયાને હસાવવું જ પડે છે. આ ગીત રાજ કપૂરની પોતાની સાચી જિંદગી અને સિનેમા પ્રત્યેનો તેમનો પ્રેમ અને સમર્પણ બતાવે છે. તો ચાલો સાંભળીએ મેરા નામ જોકર ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમ છે હિન્દી ફિલ્મ સંગીત અને ગીત સાથે જોડાયેલી રસપ્રદ વાતો. તો કાર્યક્રમમાં આગળ સાંભળીએ રામપુર કા લક્ષ્મણ ફિલ્મનું ગીત. યુગલ સ્વર છે કિશોર કુમાર અને લતા મંગેશકરનું. મજરૂ સુલતાનપુરીની રચનાને સંગીતબદ્ધ કરી છે રાહુલ દેવ બર્મને. દોસ્તો, 1972માં આવેલી આ એક સુપરહિટ મસાલા એક્શન

ફિલ્મ રામપુર કા લક્ષ્મણનું ગીત છે. આ ગીત હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય રોમેન્ટિક ગીતોમાંનું એક છે. આ ગીત રણધીર કપૂર અને રેખા ઉપર ફિલ્માવામાં આવ્યું હતું. આ ગીતમાં કલાકાર કારમાં સફર કરતા જોવા મળે છે. આ ગીત એટલું લોકપ્રિય થયું કે તેના શબ્દો પ્રેમી પંખીડાઓ માટે એક મોટો સહારો બની ગયો છે. તો ચાલો સાંભળીએ ગુમ હૈ કિસી કે પ્યાર મેં.

દોસ્તો, રાઝ ફિલ્મનું ગીત સાંભળીએ. ગાયક કલાકાર મોહમ્મદ રફીના કંઠે, સંગીત છે કલ્યાણજી આનંદજીનું. દોસ્તો, રાજેશ ખન્નાના જીવનની આ એક ડેબ્યુ ફિલ્મનું ગીત છે. આ ગીત સાથે ઘણી રસપ્રદ વાતો જોડાયેલી છે. સાઇન કરવામાં આ પહેલી ફિલ્મ, પણ રિલીઝ થવામાં આખરી ખત ફિલ્મનું નામ આવે છે. આ ગીતમાં યુવાન રાજેશ ખન્ના જીપ ચલાવતા જોવા મળે છે અભિનેત્રી બબીતાની યાદમાં. આ ગીત ગાય છે. ફિલ્મમાં આ ગીત ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ માત્ર એક રોમેન્ટિક ગીત જ નથી, ફિલ્મની રહસ્યમય વાર્તા સાથે પણ આ ગીત જોડાયેલું છે. તો ચાલો સાંભળીએ રસપ્રદ ગીત.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતે સાંભળીએ મન્ના ડે અને સાથીઓના સ્વરમાં શૈલેન્દ્રની રચનાને. સંગીત આપ્યું છે શંકર જયકિશને, ફિલ્મ છે સીમા. દોસ્તો, 1955માં આવેલી અભિનેત્રી નૂતન અને બલરાજ સાહનીની સુપરહિટ ફિલ્મનું આ ગીત છે. એ માત્ર એક ગીત નથી, પરંતુ હિન્દી સિનેમાની એક અદ્ભુત ભક્તિમય અને પ્રેરણાદાયક પ્રાર્થના છે. આ ગીતમાં મન્ના ડેના અવાજનો જાદુ છે. જ્યારે પણ માણસ હિંમત હારી જાય કે મન અશાંત થાય, ત્યારે આ ગીત એક દવાની જેમ કામ કરે છે. તો ચાલો સાંભળીએ, તું પ્યાર કા સાગર હૈ.

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. હવે સાંભળીએ નાટક બ્લફ બસ્ટર, માફ કરશો બ્લફ માસ્ટર. એના લેખક છે વિપુલ શર્મા, નિયોજક છે જય કૃષ્ણ.
1: अब उन बॉबी सिंह बोल रहा है क्या?
2: ब्लफ मास्टर
3: पुलवामा संयम राख. અકારણ તારા મોમાંથી ઉછળી આવતી જીભ કોઈ દિવસ સાપણને મરાવી નાખશે.
4: શું થાય છે, શું થાય છે? તને ચૂપ રહેતા મરી જઈશું તો? અરે આજે તો પ્રેમમાં પડવાનું, લગ્ન કરવાના, બાપ બનવાનું બધું બાકી છે સાલું.
3: બગા, તારી એક ભૂલ ના લીધે આજે આપણે માથે આ મોત ભંપવા લાગેલું. મારું નામ બોબી છે, બોબી. તું જ્યારે જ્યારે મને બોબી સિંહ કહેતો ત્યારે ત્યારે હું તને ટોકતો હતો કે મને બોબી સિંહ ના કહે, મને બોબી સિંહ ના કહે.
4: પણ માનતો નહોતો. બોબી સિંહ, બોબી સિંહ. અરે ક્યાં આપણો પેલો સીધો સાધો બોબીડો, અને ક્યાં ક્યાં પેલો સ્મગલર ખૂની બોબી સિંહ.
5: ઓહો, પણ તું મને માર નહીં ને? મને શું ખબર કે હું આપણા બોબીડાને મારવાની વાત કરી છે? પેલા લુખા બોબી સિંહનો ફોલ્ડર એના બોસને મારવાનું સમજશે.
4: હું તને શું મારવાનું રાહુલ યા હે? અરે આપણને તો મારશે પેલો શહેરનો અંડરવર્લ્ડ કિંગ ભાઈ બોબી સિંહ.
3: ભૂલ મારી જ છે. ન તો એ ખરાબ ક્ષણે મને ભૂખ લાગતી, ન તો આપણે રેસ્ટોરન્ટમાં જમવા જતા, અને ન તો આ મોટી મહાભારત હતી.
5: જો દર્શન, મારી વાત સાંભળ. ગઈકાલે આ બોબીએ મારા નાવાના સાબુથી એના કપડાં ધોઈ નાખ્યા.
3: તે તે
5: મારા ટી-શર્ટથી રસોડામાં પોદું કર્યું.
3: તે
5: મારા શેવિંગ બ્રશથી બૂટ પોલિશ કરી. પછી મને કઈ રીતે માફ કરું? રેસ્ટોરન્ટમાં મને એ વાત તો ગુસ્સો આવી ગયો, અને મેં મોટે મોટેથી કહ્યું કે બોબી સિંહ, બોબી સિંહ, હું તને છોડીશ નહીં, મારી નાખીશ.
4: તું તું છે ને, તું તારું મગજ નહીં દોડાવ યાર, પ્લીઝ. આ બોબી સિંહ આખા શહેરનો નામીચો ગુંડો છે. અરે એના ફોલ્ડરો બનાવ બન્યાની 5મી મિનિટે વ્યક્તિને શોધી નાખે છે. પોતાના મર્ડરની વાત કરનારને કોઈ કાળે નહીં છોડે.
3: અત્યાર સુધી તો એને મેસેજ પણ પહોંચી ગયા છે કે શહેરના કોઈ 3 છોકરા એને મારવાનો પ્લાન બનાવી રહ્યા છે. યસ, આઈડિયા કેશવલાલ.
4: એ માણસ આપણી શું મદદ કરવાનું હે? અરે જે પોતાની મદદ નથી કરી શકતો. અરે પોતાની પત્નીની એક ત્રાડે પલંગની નીચે ભરાઈ જતો માણસ આપણને બોબી સિંહથી કઈ રીતે બચાવી શકશે? એ તો રેતીનો કોથળો છે, કોથળો જે તમને તળિયે લઈ જઈ ડૂબાડી દે. બુદ્ધિનો લઠ છે, લઠ.
6: પણ પૈસાદાર પત્નીનો વર છે કેશવલાલ.
5: તો લાખો રૂપિયાની એકમાત્ર વારસદાર એવી એની પત્નીનો વર. કદાચ એને આપણી પર દયા આવી જાય અને મદદ કરે તો થોડાક રૂપિયા બોબી સિંહને આપી ને પછી આપણે બચી શકીએ એમ છીએ.
3: જો હે હે હે, કેશવલાલ આવતો છે, બી રેડી. સાંભળો, એને કોઈ કેશિયો નહીં કે, સમજી ગયા?
4: ઓકે,
3: એને કહેવાનું કેશવલાલ. શું કહેવાનું?
4: કેશવલાલ,
3: કેશવલાલ. કેશવલાલ, આહા, ભગવાને આમ ફુરસદે બનાવ્યા હશે કેમ?
6: જોકે મારી બહુ કે છે ભગવાને મને ઓવર ટાઈમ માં ઘડ્યો છે.
3: વાવ,
4: સૂજ નથી અને સારા નરસાની પત્ની છે ને એ પણ પાછી સ્ત્રી, બુદ્ધિ હોય જ ક્યાંથી?
6: એ જોકે સાવ એવું નથી. હો, મારી પત્નીએ મારી સાથે લગ્ન કરીને ખૂબ બુદ્ધિશાળી છે એવું સાબિત કર્યું છે. હા,
5: અરે એ માને છે જ ક્યાં, ઘરના રામા જેવી ઘર ઘાટી જેવી હાલત કરી દીધી છે તમારી.
4: હા, માર્કેટમાં શાક લેવા જવાનું, ઘરમાં કચરા પોતા કરવાના, વાસણ માંજવાના. અરે આ તે કઈ પતિનું કામ કહેવાય?
3: રાત્રે સુતી વખતે પત્નીના પગ દબાવવાના.
6: આ બધા કામ ઘર ઘાટીના જ છે. અને લગ્ન પહેલા હું મંજુલાના ઘરનું ઘર ઘાટી જતો.
4: તો પછી એને તમારી સાથે લગ્ન શું કામ કર્યા?
6: એને વર જોઈતો તો જ ક્યાં, એને તો ઘર ઘાટી જ જોઈતો હતો. એક પેટ છૂટી વાત કહું?
3: બોલો.
6: તમને ભલે લાગતું હોય કે હું લખપત્ની મંજુલા, સોરી, હા, લખપતિ મંજુલાનો વર છું, પણ હું હજુ પગાર ઉપર જ છું યાર. બોલો.
4: ફૂલ ટાઈમ નોકરી
6: વિથ સેલેરી એન્ડ હસબન્ડ ડેઝિગ્નેશન.
3: આ ટાટલા દુખો સહન કરવાનું કારણ
6: નોકરી?
3: અરે
6: હું વધારે ભણ્યો હોત અને મોટી કંપનીમાં સારી નોકરી મળી હોત તો પણ આપણે આપણા બોસ નું કેવું માનવું પડે કે નહીં? હા,
3: એ કરું એ કરું.
6: તો પછી
4: જો કે શ્યામ, આઈ મીન કેશવલાલ, અમે લોકો એટલે કે અમે લોકો એક મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ.
5: અમને બચાવી લે કેશુ ડાર્લિંગ.
6: અલે ભાઈ, પણ તમે મને ડાર્લિંગ કહો કે ન કહો, મને શું ફેર પડવાનો?
3: કેમ,
6: મને તો મારી મંજુલા કેશુ ડાર્લિંગ કે તો જ મજા આવે ને.
3: અરે કેશવલાલ, અમારું કામ પતાવી દો બસ, અમે મંજુબેનના પગે પડી જઈશું, જેથી તમને કાયમ કેશુ ડાર્લિંગ, કેશુ ડાર્લિંગ, કેશુ ડાર્લિંગ કહીને જ બોલાવશે.
6: પણ અલે ભાઈ, તમે લોકો પણ શું કામ શું છે તો કહો.
3: બહુ નાનું કામ છે કેશવલાલ, બહુ નાનું કામ. સવારે છે ને, અમે એક રેસ્ટોરન્ટ પર નાસ્તો કરવા ગયા, ત્યાં રાહુલિયાએ મને બોબી સિંહ એમ કહીને બોલાવ્યો અને પાછું કીધું, બોબી સિંહ તને હું મારી નાખીશ એવું કહ્યું. અને અને આ વાત
2: કેશુ
6: મંજુ મરી ગયા.
2: નવરા બેઠા છો?
6: નહીં,
2: ગપ્પા મારો છો, માખો મારો છો, છોકરાઓ ભાડું ક્યારે આપો છો?
4: બે ચાર દિવસમાં આપી દઈશું.
2: પાંચ દિવસ પછી ભાડું નથી આપ્યું ને તો સામાન સાથે ઘરની બહાર ફેંકી દઈશ. એ તમને કહું છું, બેસી શું રહ્યા છો, ઊભા થાવ, ચાલો હવે.
4: હાશ ગયા, તમે તો ખોટા ભરાઈ પડ્યા છો આ આફતમાં. આ મંજુલા તો જ્યોર્જ બુશ પાસે હોવી જોઈએ. મોટી મોટી મિસાઈલો છોડવા કરતા મંજુલાને બિન લાદીન પાસે મોકલે ને તો બે દિવસમાં પેલો સરેન્ડર કરી દે.
6: થેન્ક યુ, તમે મને દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ કીધી.
4: કઈ રીતે?
6: તમે કહ્યું એમ, બિન લાદેન આ બધાથી બે દિવસમાં હારી જાય, પણ હું તો 15 વર્ષથી આ બોમ્બ વર્ષે અડીખમ સહન કરું છું. તોય હોંસલા બુલંદ દે. હા
2: કેશુ,
3: એ કેશવલાલ જલ્દી પાછા આવજો. કેશિયો તો ગયો. આ કેશુ મંજુની કચકચમાં આપણી વાત તો બાજુ ઉપર રહી ગઈ. એટલે આવો
4: નવો આઈડિયા. યસ, ફિલ્મોની જેમ કોઈનું અપહરણ કરીને રૂપિયા પડાવી બોબી સિંહને સોંપી દઈએ. ધેટ્સ ઓલ.
5: મહિનાથી ઘરમાં આવેલો એક ઉંદર નથી પકડી શકતા, કોઈ માણસનું કિડનેપ શું કરવાના તમે લોકો?
7: બોબી સિંહ સ્પીકિંગ.
5: દર્શન, દર્શન સાહેબ, તમારો ફોન.
4: હેલો, દર્શન હિયર.
7: મગધરાઓ, માકડો, મચ્છરો, ખિસ્સામાં ખાવાના પૈસા નથી અને બોબી સિંહ ને મારવા નીકળ્યા છો. કેમ, તમને ખબર છે બોબી સિંહ શું ચીજ છે? પોલીસ કમિશનર ની છોકરી ભાગી ગઈ તો એને પોલીસ કમ્પ્લેન નહોતી કરી, મારી પાસે આવેલો. કોઈ એમએલએ ઇલેક્શન જીતવા પ્રચાર નથી કરતો, મારે બારણે કૂતરાની જેમ દમ હલાવીને બેસી રહે છે અને ઇલેક્શન જીતે છે, સમજ્યો? અને અને તમે ત્રણ, તમે ત્રણ જણા બોબી સિંહ ની સુપારી લઈને ફરો છો કેમ?
4: અરે ના બાપુ, અરે હું તો મીઠું પાન પણ સોપારી વગર નું ખાઉં છું.
7: ચપ, બસ હવે ગણતરીની સેકન્ડોમાં તમને પકડી પાડીશ અને જીવતા જીવતા છોડી દઈશ, પણ હાથ પગ કાપી કાઢીશ.
3: શું થયું ભાઈ, કોણ ફોન હતો?
4: બોબી સિંહ નો.
3: વોટ, શું શું શું શું કહેતો હતો? આઈ મીન શું કહેતા હતા બોબી ભાઈ?
4: થોડા જ સમયમાં એ અહીં આવશે અને આપણને જીવતા છોડી મૂકશે, પણ હાથ પગ કાપી નાખીને.
3: ચૂપ રે, બોબી સિંગ થી બચવાનો કોઈ આઈડિયા વિચારો? લ્યા આઈડિયા વિચારો.
8: એય સલા, જો ક્યાં ભરાઈને બેઠા છો?
4: હવે
8: વો 3-4 ફૂટ તુમી હો ક્યા? તુમ લોગો ને હી ભાઈ કો મારને કી બાત કી થી
3: ક્યા? તમે બોબી સિંગ?
8: અપન મુન્ના મોબાઈલ. એક મોબાઈલ ઘુમાયા, કામ તમામ.
3: મત ગુમાઓ
8: ભાઈ ને મોબાઈલ કરને કો કહા.
3: મત ગુમાઓ મોબાઈલ, મત ગુમાઓ.
8: ઓર કહા, 3 બચ્ચે ઉનકો મારને કી સુપારી લેકે ઘૂમતે હૈ.
3: ના ના,
8: ટપકા ડાલો ઉનકો.
4: ટપકા ડાલો.
3: દેખો મુન્ના ભાઈ, મોબાઈલ ભાઈ, મોબાઈલ મત ગુમાના. भाई से बचने का कोई रास्ता हो तो हमें बताओ मोबाइल भैया।
5: ऐसा नहीं हो सकता है कि वो सांप भी ना मरे ना लाठी भी ना भागे।
9: मतलब कुछ समझौता नहीं हो सकता क्या?
5: वही वही।
8: सकल से लगते हो इतने बेवकूफ हो नहीं। बोलो कितने में सौदा करना है?
9: अब हमारा भाव तो हम नक्की कैसे करें?
3: और हम नक्की करने वाले कौन?
9: एक लाख।
5: मुन्ना भाई वो कुछ ब्याज भी नहीं हो सकता है?
3: कुछ करो ना।
8: 1.5 लाख।
3: ये तो बढ़ता जाता है।
5: चुप।
8: एक हफ्ते के अंदर पैसा पहुंचा देने का। इसमें अपना मोबाइल नंबर है क्या? एक हफ्ते बाद फोन नहीं आया तो मोबाइल का घंटी जोर से बजेगा।
3: मत घंटी बजाओ, मत घंटी बजाओ।
8: क्या अपुन जाता है?
3: अल्ले उस्ताद दाड़ा 1.5 लाख रुपया गयो। अल्ले भाई 15 रुपया ना फापा चे त्या 1.5 लाख लावा ला क्या थी?
4: चक मारी ने 1.5 लाख नी व्यवस्था करवी पड़शे।
3: अरे क्या थी करे करवी पड़शे?
10: बात करे से भाई
2: आज तो तुम्हारी खैर नथी।
6: मंजू शू काम आटलो गुस्सो करे छे? पण्यो चार थी तारा थी डरुज छु ने।
2: डरुज पड़े
6: તારી એક ત્રાડે હું સાવ મજૂર જેવો થઈને કચરા પોતા ને વાસણ માંજું જ છું ને, તું ખુરશીમાં બેઠી હોય ત્યારે હું નીચે જ બેસું છું ને?
2: હા, પછી નીચે બેસીને ખુરશીના પાયાના સ્ક્રૂ ઢીલા કરી નાખો છો જેથી હું બેસતા વાત પડી જાઉં?
6: ના મંજુ, પાયાના સ્ક્રૂ તો તારે વજન થી
2: તમે મને જાડી કીધી?
6: ના, મેં તો મંજુલા કીધી.
5: મંજુ બેન જરા શાંત થાઓ.
2: ભાડું ક્યારે આપો છો ઘરનું?
3: સ્વર્ગ લોક માં પહોંચી ગયા હોઈશું મંજુ બેન.
2: કહું છું, ઉભા ઉભા મારું મો શું જુઓ છો? ચાલો ઘરે.
6: અરે પણ તું મને
9: હાશ ગયા. આઈડિયા.
3: શું?
9: 1.5 લાખ ની વ્યવસ્થા થઈ ગઈ.
3: કયો આઈડિયા હે? કયો આઈડિયા હે?
9: આપણે મંજુબેન નું કિડનેપ કરીએ અને કેશવલાલ પાસે એની કિંમત માંગી લઈએ. અરે આજ ઘરમાં, આજ ઘરની વ્યક્તિ નું કિડનેપ અને પૈસાની લેવડ દેવડ પણ કેશવલાલ ની જોડે. અરે કઈ જ વાંધો નહીં આવે. મને નથી લાગતું કે કેશવલાલ ને રૂપિયાની એવી કોઈ લાલચ હોય.
5: તો પછી હા, એને પત્ની ના ત્રાસ થી છોડાવવાની લાલચ અપાય.
9: યસ.
5: મોઢા પર મારના જામા પડી ગયા છે, કપડા ને વાળ અસ્ત વ્યસ્ત થઈ ગયા છે. કેશવલાલ આ શું?
6: મંજુલાએ રૂમ બંધ કરીને પ્રેમ કર્યો.
4: અરે પણ ક્યાં સુધી આ અત્યાચાર?
5: કબ તક ચૂપ રહોગી? સોરી રહોગે?
4: બળવો કરો કેશવલાલ,
3: ક્રાંતિ કરો.
6: છેલ્લા 10 વર્ષથી રોજ સવારે આવો જ વિચાર કરું છું, પણ એ સામે આવતા જ અહિંસાની ભાવના પ્રબળ બની જાય છે.
3: બિચારા
9: કેશવલાલ, ગમે તેમ તોય પણ અમે તમારા મિત્રો છીએ અને તમારું આ દુઃખ અમારાથી નથી જોવાતું.
3: અને એટલે જ તમે એ ત્રાસમાંથી છૂટી જાઓ અને માનપૂર્વકની કરોડપતિ તરીકેની જિંદગી જીવો તેવી અમે એક યોજના બનાવી છે કેશવલાલ.
6: ભાઈઓ, સરકાર યોજનાઓ બનાવી બનાવીને થાકી ગઈ, હવે તમે યોજનાઓ બનાવો. બોલો શું યોજના છે?
9: અમે મંજુબેનનું અપહરણ કરી લઈએ તો? આઈ મીન એટલે કે કિડનેપ કરી લઈએ તો?
6: મંજુનું કિડનેપ?

0: अमल में मुको आखिर जिंदगी ने छोड़ता नहीं एक मिनट पण तमे मंजुला नो किडनैप केम करो
1: तमारा माटे બદલામાં તમારે અમને
2: મંજુબેનની મિલકતનો નાનકડો ભાગ એટલે કે 1.5 લાખ રૂપિયા જ આપવાના
0: 1.5 લાખ
3: એ મને તો આવી બૈરીથી છુટકારો મળતો હોય ને તો હું તો છે ને 1.5 કરોડ રૂપિયા ખર્ચી નાખું બોલ
1: વળી કેશવલાલ મંજુના કિડનેપ પછી કરોડોની સંપત્તિના તમે તો એક વારસ હશો કેશવલાલ કરોડપતિ
3: તો મંજુપતિમાંથી સીધા કરોડપતિ
2: બંગલો ગાડી બેંક એકાઉન્ટ્સ અરે બધું જ તમારું
0: માત્ર 1.5 લાખ રૂપિયામાં જ બહુ સરસ સેલ કહેવાય હા
1: ચાલો ખરીદી કરીએ
2: પછી મંજુબેન નું કિડનેપ કરીને લઈ જઈશું
0: એ પણ તમે મારી નજર ની સામે મારી પત્ની નું અપહરણ કરો ત્યારે મારે શું કરવાનું
2: તો ઠીક છે હું અને બોબી જઈએ છીએ બહાર અમે બંને જણા નકલી રિવોલ્વર ચાકુ લઈને એટલે કે કિડનેપર્સ બનીને આવીએ છીએ બરાબર છે ત્યાં સુધી તમે લોકો મંજુબેન ના આવવાની રાહ જુઓ સમજ્યા અમે બંને જઈએ
1: છીએ
0: લોકો એ ઘરમાં આવેલો ઉંદર નથી પકડ્યો અને મંજુલાને પકડવાની વાત કરે છે મંજુલા સાચે જ પકડાઈ ગઈ ને તો કોઈ વાંધો નથી બાકી જો છૂટી ગઈ ને તો મારી તો હાલત ખરાબ કરી દેશે
3: એ કેશવલાલ આમ પણ તમે કઈ સારી હાલતમાં જીવી રહ્યા છો હે રામા જેવી જિંદગી જીવવી એના કરતા તો જેલમાં રહેવું સારું 24 કલાક સાંભળવી પડતી મંજુલાની કચકચ યાદ કરો ગમે ત્યારે શરીર પર થતા દંડાનો વરસાદ યાદ કરો
4: કેશુ ક્યાં ભરાડા છો રોટલી ને ઘી નથી ચોપડ્યું આજે તો તમારી ખેર નથી
3: મંજુબેન ગુસ્સો નહીં કરો
4: કેમ
3: આટલા સુંદર ચહેરા પર ગુસ્સો સારું નથી લાગતો વાહ એવી ના વાત સુંદર ચહેરા પર એક શર્મીલી અદા જાણે પૂનમ નો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય
0: ભાઈ મને પૂછ આ કળા કેવી હોય છે સોળે કળાએ ખીલે ને એ દિવસે તો આખા ઘરનું કામ કરાવે છે
4: બસ હવે વાધા વચકા પાડતા જ આવશે આટલા વર્ષોમાં ક્યારે આ રાહુલા જેવા વખાણ કર્યા છે મારા
0: તે મોકો જ ક્યાં આપ્યો છે પોતાની પત્નીના વખાણ કરવા માટે પત્નીની મંજૂરી લેવી પડે તેવો હું દુનિયાનો એકમાત્ર પતિ હોઈશ
4: એને મારો ગુસ્સો કહેવાય સમજ્યા
3: મારી આ ઉંમરે આમના વખાણ કરવાના
0: 1.5 લાખ રૂપિયા
1: 14મી કા ચાંદ હો
4: આફતાબ
1: હો
4: એ રાહુલ
1: જો ભી હો તુમ ખુદા કી કસમ લાજવાબ હો
4: કહું છું તમે ક્યારે આવું ગાયું છે
0: તમે ક્યારે બોલવાનો મોકો આપ્યો છે ગીતો શું ગાય
5: અરે કોઈ હિલેગા નહીં
0: નહીં હિલેગા આમ તો બેઠા લે જાઓ તુમકો જો લે જાના હે
5: રૂપિયા દે કાં છુપાયા હે
3: રૂપિયા નથી લેવાના ડફોળ પેલી મંજુલાને લઈ જાઓ
5: અરે ઉસ્તાદ યે તો સામને ચલકર અપની બીવી કો લે જાને કી બાત કરતા હે સાલા
3: યે સાલા હો ગુંડા બનીને શું આવ્યા છો મને આ દારૂ ગોળાનો વર બનાવો છો
4: એ કોણ છો તમે ભાગી જાઓ અહીંથી નહીં તો પોલીસ ને ફોન કરીને બોલાવીશ
3: ના ના ના પોલીસ ને નથી બોલાવવાની આમાં
0: હા
4: ડરપોક ના બનો પોલીસ ને ફોન કરો પોલીસ ને
5: ઓય ચૂપ પોલીસ ની ધમકી આપો છો મને જીવતી કાપી નાખીશ
0: કઈ
5: જાતનો પતિ છે
0: હું અહિયાં બેસી રહી તમે તમારે પતાવો
3: કેશવલાલ આપણે મંજુબેન ને બચાવવાના નિરર્થક અને નિષ્ફળ પ્રયત્નો કરવાના છે
0: હે આ નહીં હવે જવા દે ને કઈ પ્રયત્નો નથી કરવા દે મારવા દે સાલીને
3: અરે પણ એમને લાગવું તો જોઈએ ને કે આપણે એમને બચાવવાના ખૂબ પ્રયત્નો કરેલા
0: હા એ ખરું
5: એ છોડના નહીં મેરી બેન કો છોડના નહીં આ ઓ મરી ઘઉ મને માએ બાપરે બાપ પણ મને શું કામ મારે ઓ મરી ઘઉ રે આ એ ભાઈ મારી એક ભૂલ નો આ બદલો
0: અરે યાર ટપલી મારવાનું પ્રોમિસ કરીને આવો મોટો ટપલો મારી દેવાનો
6: ચોર. હમ લોગ તેરી બીવી કોલે જાતા હે, અગર યે જિંદા વાપસ આઈએ ના તો 2 લાખ રૂપિયા તૈયાર રાખના, મેં ફોન કરુંગા.
3: હે ડફોળ, 2 લાખ રૂપિયા જ માંગવાના છે? ઓ માં
0: ગાંધી બાપુ અને નહેરુજી ને જે આનંદ થયો હશે ને, એવો જ આનંદ આજે મને પણ થાય છે. એ રાહુલિયા, હું નાચું નાચું
3: નાચું નાચો તમે તમારે.
2: બંધ કરો એ નાચ ગાના.
1: હે ચિરકોટ, બંધ કર નાચના, બંધ કર.
3: ચલ ભાઈ હવે બહુ એક્ટિંગ કરવાની રહેવા દે.
0: એ મંજુલાનો કિડનેપ તો થઈ ગયો, હવે
3: શું? નાઉ એન્જોય. એ દેને વાલા જબ્બી દેગા દેગા થપ્પર ફાડ.
1: એ ક્યા બકતા હૈ
3: એ સાલો. પરિસ્થિતિનો ફાયદો લઈને તમે મને બહુ મોટો પંચ મારેલો, પણ કઈ નહીં, આજે માફ. કમ ઓન એન્જોય.
1: અરે ક્યા બોલતા હૈ, એ એ મેં તને ક્યારે પંચ મારેલો?
3: હવે ખોટા નાટકો નહીં કરો.
1: હા
3: તમારી એક્ટિંગ કાબિલે તારીફ હતી.
0: કોઈ કહી જ ન શકે કે તમે પ્રોફેશનલ ગુંડા નથી.
3: આ મંજુબેન ને પણ ક્યાં ખબર પડી, ચૂપચાપ તમારી સાથે આવી
0: ગયા. એ તો કહેતો ખરો, એ ક્યાં સંતાડી છે મારી બહુ ને.
1: અલે એ રાહુલિયા, મંજુબેન ક્યાં?
3: થોડી વાર પેલા આવીને તમે બંને તો એમને લઈ ગયા.
1: એ બંને?
2: અરે અરે મરી ગયા બોબીડા.
0: હે
2: રાહુલ, બહુ મોટો દાવ થઈ ગયો લાગે છે. આ મંજુ બેન ને કોઈ સાચા ગુંડાઓ ઉઠાવી ગયા છે.
1: શું? હા અરે યાર, અમે તો હજુ અત્યારે જ આવીએ છે, થોડી વાર પહેલા અમે આવ્યા જ નથી.
2: અરે અમે તો બજારમાં નકલી રિવોલ્વર, ચાકુ અને બુકાની લેવા ગયેલા.
3: એટલે ઇન બિટવીન સાચુકડા ગુંડા આવી ગયા અને અમે સામેથી મંજુ બેન ને ધરી દીધા. લઈ જાઓ. અમે મંજુ બેન ને બચાવવા વિરોધ નતા કરતા ને, ત્યારે એ બંને આશ્ચર્ય અને નવાઈના હેંકારા બોલાવતા હતા, પણ અમે એને તમારી એક્ટિંગ સમજતા હતા.
0: અરે મંજુ બિચારી રડતી હતી કે બચાવો બચાવો, મેં એક ચીજ ના સાંભળી.
2: ફોનમાં રોંગ નંબરની આશા હતી, અને અહીં તો આખે આખું એક્સચેન્જ બદલાઈ ગયું.
1: અરે પણ એ બદલાઈ ગયું, પણ હવે આપણું શું થશે?
0: ના બાપલા ના, મારા ઉપર જરા સરખી પણ દયા હોય ને તો સૌથી પહેલા એ વિચારો કે મારું શું થશે.
2: હવે તમે શેના રડો છો યાર? તમારે તો આનંદ થઈ ગયો. અરે જે કામ અમારે કરવાનું હતું એ ઓરિજિનલ પ્રોફેશનલ ગુંડાઓ કરી ગયા, અને એ પણ બિલકુલ મફતમાં.
7: પુનાયો પુનાયો. હલો હલો,
8: અવાજ ધીણો થઈ ગયો. જલ્દીથી 1.5 લાખ રૂપિયા પહોંચાડી દે, નહીં તો.
0: એમને પૂછો મંજુ કેમ છે.
1: મંજુબેન કેમ છે?
8: કોણ મંજુબેન? કિસકી બાત કરતા હૈ?
1: કેમ, તમારા ગુંડા અમારા ઘરેથી મંજુબેન ને કિડનેપ તો કરી ગયા છે?
8: એ ચિરકોટ, બોબી સિંહ ને પૈસો કે લીએ આજ તક કિસી ઔરત યા બચ્ચે કો કિડનેપ નહીં કિયા, સમજ્યા?
2: શું થયું?
0: મંજુ નું ભૂત પણ આવી ગયું, પેલા ગુંડા હોય અને મારી નાખી લાગે છે.
4: કેશુ
0: ભૂત,
4: ચૂપ, ડરપોક. નજર ની સામે ગુંડાઓ મને ઉઠાવી ગયા અને તમે ચૂપચાપ તમાશો જોતા રહ્યા, અને હવે મને ભૂત કહો છો?
0: એટલે તું જીવે છે?
4: હા.
0: કિડનેપર એ તને કઈ ના કર્યું?
4: એ લોકો બાજુવાળા મંજુલાબેન નું અપહરણ કરવા આવ્યા હતા, ભૂલથી આપણા ઘરે આવી ગયા. પણ જેવી એમને ખબર પડી કે હું એ મંજુલા નથી, તો તરત મને છોડી મૂકી.
1: અમારા રહેતા હવે કોઈની મજાલ છે કે તમને કિડનેપ કરી જાય?
9: કિડનેપ તો હો કે રહેગા. મુન્ના મોબાઈલ ભાઈ ને બોલા કે તુમ લોગો કો મિલ કે ચલુ, તો પુન આ ગયા મોબાઈલ લેકે.
4: એ કોણ છે તો?
9: મુન્ના મોબાઈલ બોબી ભાઈ કા ખાસ આદમી. ભાઈ બોલે તો કિસી કા કિડનેપ તો કિડનેપ, ઓર મર્ડર તો મર્ડર.
4: એટલે તું ગુંડો છે, હવે સમજી. મારું કિડનેપ પણ તેજ કરાવ્યો છે ને, રૂપિયા પડાવવા છે કે?
0: અરે મંજુ, એવું નથી પ્લાન.

0: પ્રમાણે તો રૂપિયા લઈને તને છોડી દેવાની હતી.
1: દેખો ભાઈ ને બોલા કે તુમ લોગ પૈસે ન દો તો તુમ મે સે કિસી એક આદમી કો કિડનેપ કરકે લે જાને કા 1.5 લાખ દે કે છુડા લેને કા ये माल अच्छा है.
2: अरे
0: भाई कोई रुपया आपवा नहीं आवे हो, तारी मेहनत बेकार जैसे
1: है. चुप, सुन लो तुम सब लोग, 2 दिन में 1.5 लाख रुपया पहुंचा देने का, नहीं तो इस चिरकुट ये नहीं बचेगा.
3: અને આ શહેર નો જે ડોન છે ને, એનું નામ પણ બોબી સિંગ છે.
2: અને તમે એ બોબી સિંગ ના સાગરીતો છો અને કિડનેપ કરીને રૂપિયા પડાવ છો. સમજી ગઈ, સમજી
4: ગઈ.
2: હેલો પોલીસ સ્ટેશન.
4: અરે આવું ના કરો બેન, મારી માં તમે ગેરસમજ કરી રહ્યા છો.
2: તો એક કામ કરીએ.
5: હા, તમે કહો એ મંજૂર.
3: કોને મંજૂર? હા, મંજૂર.
2: મંજૂર?
3: હા, બધું મંજૂર.
2: હું પોલીસ ને જાણ નહીં કરું, પણ તમારે મને 1.5 લાખ રૂપિયા આપવાના જેથી હું કેશુ ને છોડાવી શકું.
3: આ તો એ દિવસ થયું હે.
4: જો જો,
3: 1.5 લાખ રૂપિયા
2: બોલો.
3: બકરું કાઢતા ઊંટ પેસે એ કહેવત સાંભળેલી મંજુ બેન? આ તો બકરું કાઢતા ડાયનોસોર પેઠું.
4: આ જો જો જો જો, પાછું કોઈ કાયું રૂપિયા
3: ઉગ્રાવા. જો જો જો જો જો,
6: મારબટી ગૂગલ ચડાયા છે. આ કોણ? ઈ આ કોણ?
4: આ લાંબા વાળ.
6: અરે ભાઈ, કોણ છો તમે?
1: દેખો બોબી ભાઈ, મેરે સાથ ખુદ આ ગયે હે.
5: યે ખુદ બોબી સિંગ.
1: ચલો જલ્દી સર રૂપિયા દે દો, વરના અમારા આદમી તુમારે કેશુ કો ટપકા ડાલેગા.
2: ના,
1: તો ફિર જલ્દી પૈસા દે દો. તુમને અભી તક પૈસા નહીં દિયા, ઇસીલિયે ભાઈ કો ખુદ આના પડા.
2: હું શું કામ રૂપિયા આપું? હું શું કામ રૂપિયા ખર્ચું? આ છોકરાઓને કારણે એમનું કિડનેપ થયું છે, માટે રૂપિયા પણ એ જ આપશે.
7: રૂપિયા આપી દે.
4: શું થઈ ગયું? હા તો બેહોશ થઈ ગયા. તમે પણ ખરા છો ને, હવે આ મરી જશે તો એમને તમને રૂપિયા કોણ આપશે?
7: એ જલ્દીથી મને રૂપિયા આપી દે.
4: એને શું ધમકી આપો છો? એ તો બેહોશ છે.
3: હા, તમે અમારો મંજુબેન ને મારી નાખ્યા,
5: હવે અમે કેશુભાઈ ને શું મોં બતાવીશું?
2: કેશુ.
0: હા બોલ મંજુ.
3: હે? હા, તમે જ કેશુ?
0: આ દાઢી ને આ ચશ્મા બધું બનાવટી છે. હા, હું જ કેશુ અને હું જ બોબી સિંગ. હા, જ્યારે તમે રેસ્ટોરન્ટમાંથી બોબી સિંગના ડરથી ભાગીને આવ્યા હતા ત્યારે હું અહીં આવતો હતો અને તમને વાતો કરતા સાંભળ્યા. મને લાગ્યું કે તમે બોબી સિંગથી ખૂબ ડરી ગયા લાગો છો, એટલે આ વાતનો ફાયદો લઈને તમારી પાસેથી રૂપિયા પડાવી શકાય એવો મને વિચાર આવ્યો.
5: અરે પણ અમારી પાસે રૂપિયા નથી એ વાતની તમને ખબર છે ને?
0: પણ મારી પત્ની પાસે તો છે ને, એટલે તો પહેલા મેં ખોટા માણસ મોકલી એનું અપહરણ કરાવ્યું, ગેરસમજનું બાનું કાઢી એને છોડી મુકાવી અને તરત જ મારું કિડનેપ કરાવ્યું.
3: પણ કેમ?
0: કેમ કેમ? તમારે એકલાને જ રૂપિયાની જરૂર પડે? મારે ગામડે રૂપિયા મોકલાવવાના હતા. ઘણી વાર મંજુ પાસે માગ્યા પણ ન માની, એટલે હું આવા કોઈ રસ્તાની શોધમાં હતો અને ત્યાં તમે જ મળી ગયા.
5: તો પછી બોબી સિંગ બનીને અમને ફોન પર ધમકીઓ કોણ આપતું હતું?
0: આ મુન્નો મારા કાકાનો છોકરો, મુંબઈમાં એ નાટકો કરે છે, એણે જ મને બધો પ્લાન શીખવેલો. નહીંતર આ કચરા પોતા કરતા માણસને ભાઈની એક્ટિંગ આવડે ક્યાંથી? હા,
5: ઓફો, અરે એમાં તો અમારા શ્વાસ અધ્ધર કરી દીધા રે.
4: ભગવાનનો એટલો પાડ માનો કે અસલી બોબી સિંગમાંથી આપણે બચી ગયા.
8: બ્લફ માસ્ટર્સ. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી હસમુખ ભાવસાર, નિસર્ગ ત્રિવેદી, अर्चन त्रिवेदी, शिल्पा ठाकर, सागर शाह, मुकेश जानी, गिरीश बारोट, जनक रावल। लेखन विपुल शर्मा। प्रस्तुति जयकृष्ण राठौड़।
9: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નાટક બ્લફ માસ્ટર આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી।

નમસ્કાર શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. અત્યારે સાંજના 6 વાગ્યા છે. હવે સાંભળીએ પોપ સંગીત. કાર્યક્રમના આરંભે સાંભળીએ ગુલામ અલીના કંઠે મુનીર નિઝમેની રચનાને

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળી મુનીર નિયાઝીની રચનાને ગુલામ અલીના કંઠે. હવે સાંભળીએ પંકજ ઉદાસના કંઠે, પંકજ ઉદાસ દ્વારા જ સંગીતબદ્ધ થયેલી રચનાને.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળી રાની મલ્લિકની રચનાને અનુપ જલોટાના કંઠે. આપ સાંભળી રહ્યા છો પોપ સંગીત આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ કેસર ઉલ જાફરીની રચનાને અનુપ જલોટાના કંઠે.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળી સંત દર્શનસિંહની રચનાને ગુલામ અલીના કંઠે. શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતે સાંભળશો ગુલામ અલીના કંઠે નફીઝ હોશિયારપુરીની રચનાને.

0: શ્રોતા મિત્રો, ગુલામ અલીના કંઠે ગવાયેલા ગઝલ સાથે જ આજનો પોપ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
1: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ કે વિદ્યાર્થીઓ કે લિયે સુનહેરા અવસર.
2: દમણ સ્થિત સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મે વર્ષ 2026-27 કે લિયે ડિગ્રી ઇન્જિનિયરિંગ મે પ્રવેશ શરૂ.
1: ડિગ્રી ઇન્જિનિયરિંગ મે બીઈ, બીટેક, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ મે પ્રવેશ લે સકતે હૈ.
2: પ્રવેશ કી અંતિમ દિનાંક 13 જૂન 2026. ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
1: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ દાનહ ઓર દમણ દીવ દ્વારા જારી.
3: स्वस्थ भारत का सपना अब होगा साकार. हर परिवार को मिलेगा इलाज का अधिकार.
4: आयुष्मान भारत योजना, सबका साथ सबका विकास. हर घर में खुशहाली आए, स्वास्थ्य बने विश्वास.
3: अब चिंता छोड़िए इलाज की, सरकार है आपके साथ. मुफ्त इलाज की सुविधा पाएं, बस कराएं पंजीकरण आज.
4: हर परिवार को स्वास्थ्य का अधिकार, आयुष्मान भारत, सबका आधार.
3: जल्दी करें, अंतिम तिथि 31 मई 2026. अधिक जानकारी के लिए डायल करें 104.
4: आयुष्मान भारत, स्वस्थ जीवन, सुरक्षित भविष्य.
0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હવે થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ.

0: વરસાદ આવે કે તરત જ મુખ્ય પાકોની સાથે વિવિધ વનસ્પતિઓ પણ વાવીને ઉછેરવા તૈયાર મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, ખેતી પણ જૈવિક કે સજીવ જ કરવી જરૂરી છે, કારણ કે જૈવિક ખેતી કરીશું તો જમીનમાંના સૂક્ષ્મ જીવો વધશે અને પરંપરાગત પાકો કે વનસ્પતિઓ વધશે.
0: જૈવિક ખેતી દ્વારા ખર્ચ ઓછો કરીને તમામ જીવોના રક્ષણ સંવર્ધન છતાં સરવાળે નફાકારક ખેતી કરતા અને નિવૃત્ત કૃષિ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ મંડીરે આજે આપણને બધાને આ સરસ કિમિયો બતાવ્યો છે.
1: હા મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડની પણ એ જ અપીલ છે કે જૈવિક વિવિધતાનું જતન કરો. તો ચાલો બેસી જઈએ નરેન્દ્રભાઈ મંડીર સામે અને શરૂ કરીએ ખૂબ કામની ચર્ચા.
2: નમસ્કાર મંડીર સર.
3: નમસ્તે.
4: નમસ્કાર મંડી સાહેબ.
3: નમસ્તે. નમસ્તે સાહેબ.
4: શ્રોતા મિત્રોને ગયા રવિવારે તો ખૂબ મજા આવી સજીવ ખેતી વિશે, અને એના કરતા એ સજીવ ખેતી પોસાય તે રીતે કરવાની એમને બધાને ખૂબ અત્યારે ઈચ્છા છે અને એમાં રસ પણ એટલો જ છે. તો આજે આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ.
2: હા મંડી સાહેબ, આમ ઘણા બધા નામ સાંભળ્યા છે કે સજીવ ખેતી હોય છે, જૈવિક ખેતી હોય છે, પ્રાકૃતિક ખેતી પણ હોય છે. તો આ સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી એક જ કે આમ અલગ અલગ, બધા નામ અલગ અલગ છે અને ખેતી એક જ છે એવું તો નથી ને?
3: આપણો જે આ વિષય છે બાયોડાયવર્સિટીમાં જૈવ વિવિધતા, એમાં ખેતી અને ખેતીમાં આપે જે શબ્દ વાપર્યો સજીવ ખેતી, તો આમ તમે જુઓ ને તો અત્યારે ખેતીના ઘણા બધા પ્રકાર છે. ખેડૂતો પોતે પણ વિચારમાં છે કઈ પ્રકારની ખેતી કરવી. તો માનો કે હું તમને એનો થોડો ડિફરન્સ વિસ્તારમાં બતાવું કે ખેતીના પ્રકારમાં અત્યારે મોટી મોટી જો ખેતીને નામ આપીએ તો અત્યારે ગુજરાત રાજ્યના મહામહિમ ગવર્નર સાહેબ જે ખેતીની ભલામણ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી, ત્યાર પછી જેને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એ પોતે સુભાષ પાલેકર કૃષિ એસપીકે ખેતી. પછી ત્રીજા નંબરની ખેતી માનો કે ગુજરાતમાં આપણને ત્યાં ગોપાલભાઈ સુતરીય બંસી ગીર ગૌશાળા કે જે ગૌકૃપામૃતમ દ્વારા ખેતી કરવાની વાત કરે છે. મધ્યપ્રદેશની અંદર માનો કે બે વ્યક્તિત્વ છે, તો એમાંનું એક વ્યક્તિત્વ તારાચંદ બેલજી ટીસીબીટી એ પોતાની ખેતીની વાત કરે છે. એવી જ રીતે આકાશ ચોરસિયા કરીને છે એ પોતાની ખેતીની વાત કરે છે. માનો કે કચ્છમાં માધાપુરમાં વેલજીભાઈ ભુડિયા એ પોતાની ખેતીની વાત કરે છે. નરેન્દ્ર મંડી માનો કે દાખલા તરીકે છે, તો પ્રાકૃતિક કૃષિની વાત કરું છું. તો આવી વિવિધ પ્રકારની ખેતી ની સાથે એ સિવાય પણ અત્યારે છેલ્લે હમણાં એક અનાવર્તક ખેતી તરીકે પ્રખ્યાત, એટલે ખેડૂત અત્યારે એ મૂંઝવણમાં છે કે કઈ પ્રકારની ખેતી કરવી,
4: એટલે ઘણા બધા ઝીરો બજેટ ખેતી.
3: હા, હવે હકીકતે ઝીરો બજેટ ખેતી છે એ શબ્દ અત્યારે અસ્થાને થોડોક છે, એમાં વિવરણ પાડીશ. પણ એ પ્રકારે તમે જે વાત કરી કે સજીવ ખેતી, તો સજીવ ખેતી છે એ ખેતીનો પ્રકાર છે જેમાં સજીવતાની વાત છે. શબ્દ સજીવ તો જ લાગે. હવે માનો કે તમે જંગલ ખેતી, માનો કે આપણે અત્યારે ગીર ફાઉન્ડેશન છે તો જંગલ ખેતી, તો જંગલ ખેતી પણ એક ખેતીનો પ્રકાર છે. પણ સામાન્ય ખેડૂતના જંગલ ખેતી નહીં પોસાય. કેમ નહીં પોસાય? માનો કે 5 વીઘા જમીન છે અને જંગલ ખેતી કરવી છે, તો જંગલ ખેતીમાં ખેડ કરવાની આવતી નથી, દવા છાંટવાની આવતી
4: નથી.
3: જંગલમાં કોણ દવા છાંટવા જાય છે? અને છતાંય તમારે એમાં થતી લીંબોળી હોય, એમાં થતા આંબળા હોય, એમાં થતી દેશી કેરી હોય, એમાં થતા જાંબુડા હોય, તો એનો સ્વાદ અને સુગંધ કેટલો હોય છે? એ જંગલ ખેતી છે. એમાં કોઈ રાસાયણિક ખાતર નાખવા નથી જતું, કોઈ દવાનો પંપ લઈને નથી જતો, અને એ પ્રોટેક્ટેડ હોય છે. તો એ પ્રકારની જે ખેતી ખેડૂત કરતો એ જંગલ ખેતી. પણ જંગલ ખેતી ખેડૂતને બહુ વધારે પડતું ઉત્પાદન નહીં આપે. એનું કારણ છે કે એની પાસે ગાય ભેંસ છે. જંગલ ખેતીમાં પ્રાણીઓ છે, એમાં પ્રાણીઓ એક સજીવના જેમ બાયો વિવિધતા છે, જેમ બાયોડાયવર્સિટીની વાત જૈવ વિવિધતા, એમ એકબીજા ઉપર નભે છે. જૈવિક ખેતી જંગલના અંદર માનો કે ખેતી કરવી છે ખેડૂતો, તો એમાં એને ગાય કે ભેંસ પશુ જ છે, બીજા કોઈ પશુ નથી, એટલે એ જંગલ ખેતી. હવે વાત આવે સજીવ ખેતી, તો સજીવ ખેતી મેં અગાઉની બધી ખેતી કીધી, જંગલ ખેતી એમ જંગલ ખેતીની જેમ એક સજીવ ખેતી. સજીવ ખેતીની અંદર તમામ કાર્ય પદ્ધતિ સજીવો કરે છે. હવે તમામ કાર્યો સજીવો કરે છે એટલે બાયોડાયવર્સિટીનો ભાગ છે, પણ સજીવ ખેતી એઝ લાઈક એઝ પ્રાકૃતિક ખેતી એ એકદમ કોરિલેટેડ છે. સજીવ ખેતી અને આ જે મેં ખેતીના પ્રકાર આપ્યા એમાં હું વ્યક્તિગત જો હું વાત કરું તો ખેડૂતને એવી જ ખેતી પોસાય કે જેમાં ઝીરો બજેટ નહીં. અત્યારે ઝીરો બજેટ કોઈ પણ પ્રકારની ખેતી કરો એમાં ખર્ચ તો આવવાનો જ,
4: સીધી વાત છે,
3: તો ઝીરો બજેટ નહીં કહી શકાય. મેં જેમ સોનામોતી ઘઉંમાં કીધું કે ઝીરો ગ્લુટેન એવો શબ્દ લોકો વાપરે છે, તો એ ઝીરો ગ્લુટેન નથી પણ મિનિમમ ગ્લુટેન છે.
4: બરાબર,
3: ધેર ઇઝ વાસ્ટ ડિફરન્સ બિટવીન ઝીરો એન્ડ મિનિમમ.
4: મિનિમમ
3: એમ સજીવ ખેતી છે, એ ખેતી છે પણ એ ઝીરો બજેટ ખેતી નહીં કહી શકાય. માનો કે જંગલ ખેતી છે એ પણ ઝીરો બજેટ ને, એને પ્રોટેક્ટેડ કરવા માટે સરકારને એના માણસો રાખવા પડે છે, ઘાસિયા મેદાન હોય તો એનો ઘાસ કટિંગ કરીને ગંજી કરવી પડે છે, તો એમાં ખર્ચ તો થાય છે પણ એ ખર્ચ ઉત્પાદનના પ્રમાણમાં ઘણો ઓછો છે. એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જે કોઈ ખેતી હોય એ સારામાં સારી ખેતી.
4: સારામાં સારી ખેતી.
3: હવે એમાં પ્રાકૃતિક ખેતીમાં એક મુદ્દો એ છે, એટલા માટે કે એમાં ઝીરો બજેટ નહીં પણ ઓછામાં ઓછા ઉત્પાદન, ઓછામાં ઓછું ઇનપુટ દાખલ કરવાની જે વસ્તુ છે ઓછામાં ઓછી છે, અને વધારેમાં વધારે આઉટપુટ, એટલે એમાં ઉત્પાદનથી માંડી અને મળનાર ભાગ વધારે છે, એની કિંમત ગણો એનું ઉત્પાદન ગણો, તો એ બંને વચ્ચે મોટો ગેપ પડે એટલે ખેડૂતને ફાયદો થાય,
4: એટલે નફાનો ગાળો વધારે.
3: યસ, ધેર યુ આર. એટલે પ્રાકૃતિક ખેતી છે એ આખી જુદી ખેતી છે.
4: ખરું,
3: સજીવ ખેતી કરતા હું એને પેરેલ એક જૈવિક શબ્દ વાપરીશ. અત્યારે દરેક સામાન્ય નામ ગામડાના માણસથી માંડીને 21મી સદીમાં સોફેસ્ટિકેટેડ માણસના મોઢે ઓર્ગેનિક,
4: ઓર્ગેનિક, હા, જૈવિક,
3: અમે ઓર્ગેનિક વાપરીએ છીએ. ઓર્ગેનિકનું દેશી ગુજરાતી જૈવિક થાય,
4: જૈવિક,
3: પ્રાકૃતિક એટલે નેચરલ. હવે જૈવિક છે એ જૈવ વિવિધતા વાળો ભાગ છે, તો એમાં બાયો શબ્દ આવે. જેમ બાયોડાયવર્સિટીમાં જૈવ વિવિધતા, એમ જૈવિકમાં પણ બાયો આવે. માનો કે ઇનપુટ દાખલા તરીકે લઈ તો આપણે અળસિયા,
4: બરાબર,
3: તો અળસિયા પ્રાકૃતિકમાં, અળસિયા જમીનમાં બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત નાખવાથી ઉત્પન્ન થાય છે, અને દેશી અળસિયા છે. ઓર્ગેનિકમાં, જૈવિકમાં અળસિયા બહાર થી ઉમેરવાના આવે છે, બાયોમાં. બીજું, ઘણી વાર એમાં દેશી અળસિયાની સાથે વિદેશી અળસિયા પડીકાના રૂપમાં કિલો બે કિલોમાં પણ લાવી અને એનું મલ્ટીપ્લિકેશન કરવામાં, તો ખર્ચ થયો કે ન થયો. અચ્છા, હવે બાયોમાં માને કે બાયો નેનો યુરિયા, બાયો પેસ્ટિસાઇડ, બાયો ઇન્સેક્ટિસાઇડ છે, આ ઓર્ગેનિક જૈવિક શબ્દો, પણ બાયો છે એટલે એ બધી વસ્તુ તમારે બજારમાંથી ખરીદવી પડે.
4: બાયો ફર્ટિલાઇઝર છે, આણંદ કૃષિ યુનિવર્સિટી ના હતા,
3: તો પાછા ખેડૂત ત્યાં ત્યાં આવી ગયો, તો પછી ડીએપી યુરિયા ને દવાને છાંટીને બાયો ને જેમ બધું ખરીદવાનું આવે, તો ખેડૂતનો ખર્ચ ઇનપુટ વધશે. માટે જૈવિક ખેતી છે ખર્ચાળ ખેતી છે, શબ્દ વાપરું, વજન દઈને કહું છું, ઓર્ગેનિક ખેતી. બીજું, એમાંથી જે બાર વસ્તુ પડે છે, આઉટપુટ મળે છે, એની અંદર એની ન્યુટ્રિટી વેલ્યુ, બહુ વજન આપણે પૈસા, પોષણ મૂલ્ય, પ્રાકૃતિક ખેતીની અંદર જે માનો કે રીંગણા છે એના કરતા જૈવિક અથવા ઓર્ગેનિકના રીંગણાની ક્વોલિટી, પોષક તત્વો નબળા રહેશે, ખર્ચ વધારે છે, એટલે એ રાસાયણિક ખેતીનો જ ભાગ ગણી શકાય, ભાગ ન ગણી શકાય, પણ એ જૈવિક ખેતી આપણને વધારે ખર્ચાળ છે. એટલે ખેડૂતને હું એક જ વ્યક્તિગત રીતે ભલામણ કરવાની વાત આવે તો બે જ શબ્દ આવે, ઝેર મુક્ત ખેતી.
4: ખેતી સરસ,
3: કોઈ પણ એમાં ઝેર નાખવાનું
4: નહીં,
2: એટલે બહાર થી લાઈને કશું જ નાખવાનું. યસ,
3: ધેર
2: વિદેશી અળસિયા નહીં,
3: ઝેર મુક્ત ખેતી અને દેશી ગાય. હવે દેશી ગાય છે આપણી, મેં તમને અગાઉ વાત કરી, તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ટોપોગ્રાફી ઓફ સોઇલ ગુજરાત, તો ડાંગ ગીરનો વિસ્તાર થયો, ડાંગી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તો કાંકરેજ, અને ગીર ટ્રોપોગ્રાફી છે તો ગીર ગાય. તો ત્રણ ગાય આપણી દેશી ગાય છે. હવે દેશી ગાય તમે લઈ લો, એકવાર ખરીદી લો, અથવા તમારી પાસે છે તો કોઈ ખર્ચ નથી. દેશી બીજ મારું પોતાનું છે અથવા આપણા ખેડૂતનો છે તો ખર્ચ નથી.
4: સાચી.
3: તો આ બંનેથી આપણે એમાં કંઈ ઝેર નાખતા નથી, એટલે ઝેર મુક્ત ખેતી, દેશી ગાય અને દેશી બીજ દ્વારા જે ખેતી થાય જેને આપણે પ્રાકૃતિક ખેતી કહેવાય, અને એ ઝેર મુક્ત ખેતી થાય. એટલે ખેડૂત મિત્રો, કોઈ પણ પ્રકારની દરેક પોતપોતાના, આપણે જેમ આપણે ધર્મ સમાજમાં વાડાઓ હોય છે દેવી દેવતા, એમ કોઈ પણ વસ્તુમાં પડાય સિવાય, જેમ આપણે અગાઉના વર્ષોમાં 1960 પહેલા આપણે ગામડાની અંદર દેશી ગૌચર હતા, દેશી ગાયો હતી, દેશી છાણિયું ખાતર હતું, આપણી આગળ દેશી બીજ હતા, વાટકી વ્યવહાર હતો કે ભાઈ તમારી આગળ રીંગણાનું બીજ હતું, મારી પાસે ગુવાર લઈ જાઓ, ગુવાર એને દે, રીંગણા લઈ, બિયારણો આપણે એક્સચેન્જ કરતા હતા, છાણિયું ખાતર ને તાસ નાખીને આપણા ખેતરો ભરતા હતા. કોઈ પણ પ્રકારનો ખર્ચ નહોતો, અને એમાંથી જે મળનારું ઉત્પાદન હતું આપણને હજી અત્યારે યાદ આવે એ સ્વાદ, તો આપણને મગજમાં આવે કે પેલાનો બાજરો, જુવાર, એક શાકભાજી, શેરડીનો ગોળ કેવો સરસ હતો. તો એ બધું જ ઝેર મુક્ત ખેતી, દેશી બીજ અને દેશી ગાય. એટલે જૈવિક ખેતી પણ ખર્ચાળ છે, સજીવ ખેતી એ જૈવિક ખેતીનો ભાગ છે.
2: બરાબર છે.
4: તો એનો અર્થ કે મંડળી સાહેબ એવું કહે ને કે આપણે આ જૈવિક ખેતી છે એ જૈવ વિવિધતાનું રક્ષણ અને સંવર્ધન પણ એનાથી વધારે થાય ને?
3: યસ, એક સરસ તમે શબ્દ, જૈવ વિવિધતા એટલે બાયો ડાયવર્સિટી. જૈવિક ખેતી એ જીવને લગતી ખેતી છે, તો એ બાયોડાયવર્સિટીમાં છે. પણ બાયોડાયવર્સિટીનો મેઇન ગોલ છે જૈવ વિવિધતામાં તમારે ખર્ચ નથી કરવો. જો ખર્ચ આવે, બાયોડાયવર્સિટી છે. હવે જંગલની અંદર આપણે બાયોડાયવર્સિટીમાં ક્યાં ખર્ચ કરીએ છીએ? જંગલમાં તમારે માનો કે એક સિંહ છે, તો સિંહ જેનો ખોરાક છે એ ખોરાક પાછો તૃણધાન્ય ઘાસ ખાય છે,
4: બરાબર.
3: ઘાસ છે એ પાછા જંગલમાં જ મોટા વૃક્ષની નીચે થાય છે. હવે એને ક્યાંય આપણે વાવવા જતા નથી, તો એમાં ખર્ચ નથી. તમે ઉનાળાની સિઝન હોય, જંગલ એકદમ આ માણસનો જેમ ઉંમર લાયક થાય ને, ટકો હોય ને એવો ટકો થઈ ગયો હોય, જંગલ ઘસાઈ
2: ગયા થઈ ગયા.
3: પણ કુદરતનો એક છાંટો કે એક વરસાદનું ફોરું પડે એટલે આખી જમીન છે એ નવસાધ્ય થઈને એકદમ લીલી ચાદર ઓઢી હોય, નવપલ્લવિત જંગલ કેમ થઈ જાય છે? તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એની અંદર, માનો કે હું તમને દાખલો દઉં, ઘાસની અંદર જંગલનો દાખલો દઉં, જૈવ વિવિધતાનો સબ્જેક્ટ છે અને ખર્ચનો બાબત છે. એની અંદર માનો કે તમારા જમીનની અંદર સાસણનું જંગલ આપણે લઈએ, તો ત્યાં કોણ ઝીંઝવો નાખવા જાય છે, કોણ ખેવાઈ નાખવા જાય છે, કોઈ શિયાળ પૂછ નાખવા જાય છે, કોણ ધ્રબ આ ઘાસિયા છે. તો એ જ્યારે પાક ઘાસનો થયો, સરસ મજાનું ઘાસ થયું, એને તૃણધાન્ય નાના હરણ કે નાના સસલા કે નાના જાનવરો જે ખાય છે એ એનો ખોરાક છે. એના ખોરાક દ્વારા, મળ દ્વારા બહાર પડે. કોઈ પક્ષી માનો કે ઝીંઝવાનું બી છે, એની ચાંચમાં લઈ અને ઉડીને પોતાના ખોરાક તરે એની હગારમાં ચરકમાં પણ એ નીકળે. હવે એ 12 મહિના સુધી એ માનો કે ઝીંઝવો, જો ઝીંઝવાને જ પકડી રાખું બીજા ઘાસને, તો એ જયારે જયારે સુકાઈ જાય ત્યારે જમીનની અંદર એ બિયારણ પાછું પાકી અને પડી જાય, એટલે આપણને એમ લાગે કે સુકાઈ ગયું છે.
4: બરાબર.
3: ઉપરથી ભગવાન જેવો વરસાદ જૂન કે જુલાઈ મહિનામાં વરસાદ પડે અને ટકો જમીન હોય અને એમાં એ પડેલા ઘાસના બીજમાંથી 12 મહિના સુધી એ ભગવાને એવી બધી વ્યવસ્થા કરેલી છે કે ડોર્મન્સી સ્ટેજ એ બિયારણો સુસુપ્ત અવસ્થામાં રહે. પ્રકૃતિ આધીન જેટલા બિયારણો છે એ કુદરતી અવસ્થામાં એને કાંઈ ન હોય ને તો એની મેળે એમનામ પોતાનું સુસુપ્ત અવસ્થામાં પડી રહે.
4: એટલે અંકુરણની જ્યારે યોગ્ય સમય મળે ત્યારે જ એવું કે.
3: એટલે હું આપને એ કહું છું કે વરસાદ પડે, વાતાવરણ મળે, ભેજ મળે, એટમોસ્ફિયર મળે, એટલે એ ડોર્મન્સી સ્ટેજમાંથી એક્ટિવ મોડમાં આવે અને હળવે હળવે તમે જો નાનકડો કેમેરો સ્લો મોશનમાં ગોઠ્યો હોય અને એને છોડ પકડ્યો હોય અને એને તમે કન્ટિન્યુ ધીમે ધીમે ધીમાથી કૂંપળો બહાર નીકળે અને 5-15 દિવસમાં આખું જંગલ લીલું છમરિયાળી
4: થઈ જાય,
3: તો આ જૈવ વિવિધતા છે. એટલે ઘાસના મેદાનો ની અંદર આ બિયારણો કોઈ નાખતા, એટલે આ એવી જ ખેતી છે પ્રાકૃતિક, કે આપણું જ દેશી બીજ છે. આપણે ત્યાં નાખવા નથી જતા, ખેડૂતે એક આપણી આગળ જે બિયારણ, માનો મારી આગળ રીંગણા છે પાકી ગયા, ઉતારી લીધા, ફરી શિયાળા સિઝન આવે ત્યારે અમારે રોપ બનાવવું પડે, એટલે પ્રાકૃતિક ખેતીમાં ખાલી આપણે મહેનત કરવી પડે રોપ કે બિયારણ રોપવાની, પહેલામાં કુદરત પોતે એ વ્યવસ્થા કરે. આ જૈવિક
2: બરાબર છે,
4: એટલે પોષક તત્વો પણ અહીંના સ્થાનિક માંથી જ મળી રહેવાના છે.
3: યસ,
4: અને એની વિવિધતા રહેવાની જ છે.
3: બહુ સરસ છે કારોબાર. તમે એમ કીધું બાયોડાયવર્સિટીમાં પોષક તત્વો, જમીનની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ તો મુખ્ય છે. હવે કયા જંગલમાં કોણ ખાતર નાખવા ગયું? નાખવા નથી ગયું, છતાં તમે જંગલની ચેકપોસ્ટ થી એન્ટ્રી લ્યો એટલે તમારું મગજ કંટ્રોલમાં નો રહે, વાહ કુદરત છે. કારણ જમીનની અંદર એટલા પોષક તત્વોનો ભંડાર સચવાઈ રહ્યો છે, એને કોઈ ડિસ્ટર્બ કર્યો નથી. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં મેં તમને કહ્યું કે બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત જે સ્થિતિ છે, ઇવન તો પ્રાકૃતિક ખેતીમાં એક બહુ અગત્યનો પોઈન્ટ પણ આપણે ધ્યાન ઉપર મૂકવું, એમાં મિનિમમ ટીલેજ, ઓછામાં ઓછી ખેડ કરવાની વાત છે. અને બીજું, જંગલમાં જેમ પાંદડા પડે અને જમીન ઢંકાઈ રહે એમ પ્રાકૃતિક ખેતીમાં પણ આચ્છાદન શબ્દ હોય છે, પાંચ આયામમાં આચ્છાદન. આચ્છાદન એટલે ઓછાડ. જમીન માનો કે 2 વીઘા હોય તો એવડો ઓછાડ હોય ન હોય, પણ આચ્છાદનના પ્રકાર છે. સૂકું આચ્છાદન આપી શકો, લીલું આચ્છાદન આપી શકો, અથવા તમારી આગળ ઘઉંનું પરાળ, ડાંગરનો હુકો કડબ હોય, એ તમે જે પાક વાવ્યો હોય એની વચ્ચે નાખી દો, એટલે ઉપરથી નીચેથી જે ભેજ છે ભેજ પણ ઉપર ન જાય અને સીધે સીધો સૂર્યપ્રકાશ, આજે 44-45 ડિગ્રી છે તો એ તાપ પાકને પણ લાગે
4: નહીં,
3: એટલે પાક સારો થાય, એને મળતું પ્રાણી અને છાયાને હિસાબે નીચે એક પ્રકારની સજીવ બાયોડાયવર્સિટી ડેવલપ થાય.
4: અચ્છા,
3: એટલે પ્રાકૃતિક ખેતી છે એ બાયોડાયવર્સિટી સાથે સીધી સંલગ્ન છે.
2: બરાબર છે. તો પછી મંડી સાહેબ, આ સજીવ ખેતીથી ઉત્પાદકતા વધે કે ઘટે?
3: યસ, બહુ સરસ પ્રશ્ન છે. અત્યારે ઝીરો બજેટ ખેતી, સુભાષ પાલેકર ખેતી, પ્રાકૃતિક ખેતી, કે મેં તમને એમ કીધું ગૌ કરો, બધા જ ખેતી છે, એમાં એક જ મુદ્દો છે. આપણે ઝીરો બજેટ છે એટલે એનો અર્થ થયો કે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી, પણ કોઈ પણ પ્રકારની ખેતીમાં ખર્ચ કરવાનો જ પડે, ખર્ચ વિના થઈ શકે જ નહીં, પહેલો મુદ્દો. સિવાય કે તમે જંગલ ખેતી કરો, જંગલને માં કઈ આપણે ખર્ચ કરવાનો નથી. તો જયારે ખેતી આપણે કરીએ છીએ ત્યારે જે ઇનપુટ નાખીએ છીએ, બિયારણ આપણા ઘરનું છે એટલે ખર્ચ નથી ગણતા, પણ એને માનો કે થોડી ઘણી ખેતી કરીએ, પછી એના ક્યારા પાળા બનાવીએ, કોઈ બિયારણો બહારથી લાવીએ, આપણું જીવામૃત, ઘનજીવામૃત, રાસાયણિક ખાતરને બદલે આપણું પોતાનું, એટલાનો કોઈ ખર્ચ નથી, પછી પાક ઉગી ગયો પછી એને કાપીએ, લણણી કરીએ, તો એનો ખર્ચ થાય છે. એટલે ઓછામાં ઓછો ખર્ચ, ઝીરો ખર્ચ નહીં,
4: ઓછામાં ઓછો ખર્ચ,
3: મિનિમમ
4: બરાબર
3: એક્સપેન્ડિચર અને મેક્સિમમ આઉટપુટ.
4: આઉટપુટ
3: એટલે વચ્ચે જેમ સાહેબ એમ કહ્યું કે નફાનું ધોરણ
2: વધી
4: જાય,
3: એટલે ઝીરો બજેટ ખેતી નહીં કહી શકાય, પણ થોડો ખર્ચ ઓછો કરવાનો. અચ્છા, હવે બીજું, તમે ખર્ચ ઓછો કરો છો, ઉત્પાદન સારું મળે છે, ક્વોલિટી વાળું મળે છે, એટલે માનો કે અત્યારે હું સોના મોતી ઘઉં રાસાયણિક ખેતીથી નથી થતા, પણ માનો કે ટુકડી ઘઉં કહું, તો ટુકડી ઘઉં બંને રીતે થાય. ટુકડી ઘઉંને તમે વાવો, પિયતનો ખર્ચ, બિયારણનો ખર્ચ, ડીએપી નો ખર્ચ, યુરિયાનો ખર્ચ, કાપણીનો ખર્ચ, અને પછી તમે એને સ્ટોરેજ કરો એનો ખર્ચ, આ બધા ખર્ચનો તમે ટોટલ
4: ખર્ચ
3: બરોબર. હવે આ 7 પાણી જો એટલે આ બધાનો ખર્ચ ગણો. હવે એ જ સામે પ્રાકૃતિક ખેતી, બિયારણ મેં આ વર્ષે ટુકડી ઘઉં વાવ્યા, મારા ઘરનું બિયારણ, વાવેતર પણ મારા માણસો દ્વારા હું માનો કે કરું, તો એ કદાચ વાવેતરનો ખર્ચ
4: ઓછામાં
3: અને પિયતનો ખર્ચ અને લણણી, આ 3 સામાન્ય ખર્ચ સિવાય કઈ નહીં. બીજું, એની જે ન્યુટ્રિટિવ વેલ્યુ રાસાયણિક ખાતરના જે ટુકડી ઘઉં છે અને પ્રાકૃતિકમાં જે ઘઉંની પોષક તત્વો છે એમાં ક્વોલિટીમાં ફેર છે. એટલે માનો કે આ તમને 500-600 રૂપિયા ઘઉં જતા હોય મણના રૂપમાં, એ સીધા 900-1000 એટલે ડબલ ભાવ મળે, ખર્ચ ઓછો, ભાવ ડબલ, એટલે નફાનું ધોરણ
2: વધી જાય.
3: એટલે મિનિમમ ઇનપુટ, મેક્સિમમ આઉટપુટ, આ પ્રાકૃતિક ખેતીનું નિયમ છે. જૈવિક ખેતી અથવા કોઈ પણ પ્રકારની ખેતીમાં ઇનપુટનો ખર્ચ થાય છે, સિવાય કે તમે જંગલ ખેતી કરો કે માનો કે સજીવ ખેતી કરો કે એ પ્રકારની ખેતી. બાકી જૈવિક ખેતી પણ રાસાયણિક ખેતીની જેમ ખર્ચાળ છે. એટલે ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો, જૈવિક ખેતી એટલે ઓર્ગેનિક ખેતી એ પણ ખર્ચાળ ખેતી છે, એટલે માત્ર ને માત્ર પ્રાકૃતિક. અને વર્ષો પહેલા આપણા બાપ દાદાઓ ગ્રીન રિવોલ્યુશન ડોક્ટર સ્વામીનાથન આવ્યું એ પહેલા આપણે માત્ર ને માત્ર દેશી પદ્ધતિથી દેશી ખેતી કરતા, એમાં બિયારણો આપણા ઘરના જાણ ટ્રેક્ટર નહોતું, ડીઝલ બળદથી ખેતી કરતા એ આપણી, એમાં ઉત્પાદન આપણે બધું માનો કે જુડી જુડીને ડાંગર કાઢતા હતા, તો એ હલરનો પણ ખર્ચ નહોતો,
2: બળદથી
3: ખળા કરતા હતા.
4: બિલકુલ.
3: તો મિનિમમ ખર્ચ કરી અને વધારેમાં વધારે ઉત્પાદન સારું મેળવતા.
4: બહુ સાચી વાત કરી મુનિર સાહેબ. હવે આ એક જે આપણે વાત કરી એ પ્રમાણે જૈવિક ખેતીથી કુદરતી સંસાધનો એટલે કે પાણી, જમીન, હવા એમાં સુધારો થાય ખરો, બગાડ નહીં થાય ને?
3: જી, હવે એક બહુ સરસ વાત કરી. જૈવિક ખેતીનો હું તમને એક દાખલો દઉં. જૈવિક ખેતી એટલે બાયો. બાયોમાં આપણે વર્મી કમ્પોસ્ટ,
4: અળસિયાનું ખાતર.
3: પ્રાકૃતિક ખેતીમાં અળસિયાનું ખાતર આપણે બજારમાંથી લાવવાનું નથી. બીજામૃત, જીવામૃત, ગંજીવામૃત આપણા ફાર્મ પર બનાવવાની છે. આપણે એકલ ગાય છે, એમાંથી ગૌમૂત્ર અને ગોબરમાંથી.
4: બરાબર છે.
3: વર્મી કમ્પોસ્ટ છે એ છાણિયું ખાતર છે. એ આપણે ગાયને બનાવવા માટે, વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે ખર્ચ થાય છે. અચ્છા, વર્મી કમ્પોસ્ટની અંદર આપણે અળસિયાના પ્રકાર આવે. દેશી અળસિયા હોય તો સારું છે, પણ આપણે વિદેશી અળસિયાના બહુ સ્પષ્ટ કહું, જૈવિક ખેતીમાં રવાડે ચડી ગયા છે. એટલે વિદેશી અળસિયા બહુ મોંઘા છે. માનો કે બે ફૂટ, અડધો ફૂટના લાંબા આવે, લાલ કલરના આવે, એની પાતળી સાઈઝ આવે, વજન ઉપર અળસિયા મળે વેચાતા. હવે એ વર્મી કમ્પોસ્ટ છે એમાં આપણે નાખી, અને એ વર્મી કમ્પોસ્ટ પોતે અળસિયા શું છે, પોતાના શરીરની અંદર જે કચરો છે એ ખાય, પોતાની હગારમાં પોતાના શરીર કરતા 3 ગણો કચરો બહાર કાઢે. હવે એ વિદેશી અળસિયા છે એટલે એની અંદર ઇન્ગ્રેડિયન્ટ જે બહાર નીકળવાના છે એ માઇક્રોન્યુટ્રિયન્ટ સાથેનું રાસાયણિક વર્મી કમ્પોસ્ટ છે ખરું, પણ એની જે તત્વની, પોષક તત્વોની જે બહાર વસ્તુ પડશે એ આપણી દેશી જમીન છે, આપણી વિદેશી જમીન નથી. એ દેશી જમીનમાં એ પોષક તત્વોની કદાચ લભ્યતા જરૂરિયાત ઓછી છે. આપણે જે જોઈએ છે લભ્યતા મળે નહીં તો પાછા આપણે ઠેરના,
4: એટલે આપણે જે કહીએ છીએ સાહેબ કે જર્સી ગાયોમાં એમાં જેમાં થાય છે એવી સ્થિતિ થતી હશે મને એવું લાગે એના દૂધમાં.
3: હા, એટલે તમે એક સરસ પ્રશ્ન કર્યો કે જર્સી ગાય અથવા એચએફ ઓસ્ટ્રેલિયન ફ્યુઝન ગાય, જીવામૃત ઘન જીવામૃતમાં છાણિયું ખાતર ભેંસનું પણ ચાલે, પણ 1 કિલોગ્રામમાં 1 ગ્રામમાં 300 કરોડ દેશી ગાયમાં જીવાણુ છે. હવે એની સામે લાખોની સંખ્યામાં છે જર્સી એચએફમાં. તો એ જેમ મેં વળસિયાની અંદર વાત કરી એમ જેનું મલ્ટીપ્લિકેશન છે એ મર્યાદિત સંખ્યામાં થશે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં દેશી સંસાધનોથી એની અળસિયાની સંખ્યામાં પણ મલ્ટીપ્લિકેશન, દર 20 મિનિટે માઇક્રોન્યુટ્રિયન્ટ અને ખોરાક અળસિયાનો સારો મળશે.
4: એ જ છે, સાચી વાત છે. એટલે ઘણા હજી પણ દેશી ખેતીને વળગી રહેનારા કેટલાક ખેડૂતો તો કહે છે અહીંના કે તમે એચએફ કે જર્સી ગાય છે એ ગાયનું દૂધ એટલે દૂધ જેવું પ્રવાહી છે, એ દૂધ નથી, કારણ કે એમાં તત્વો, પોષક તત્વો નથી એમ.
3: બીજું સાહેબ એક તમને એક આનો ડિફરન્સ કહું, જર્સી એચએફ, એચએફ એટલે ઓસ્ટ્રેલિયન ફ્યુઝન, એ મિલ્કિંગ એનિમલ છે, એ કાઉ નથી, COW, ગાય નથી.
4: અચ્છા,
3: ઇટ્સ અ મિલ્કિંગ એનિમલ. અચ્છા, ઊંટડી દૂધ દે કે ન દે, બકરી દૂધ દે કે ન દે, બરાબર, ઇવન તો સિંહણ પણ દૂધ દે કે નહીં,
4: દૂધ આપે.
3: ઇટ્સ ઓનલી મિલ્કિંગ એનિમલ, એ કાઉ નથી, ગાય નથી. ગાય કોને કહી શકાય, જેને હમ્પ હોય, ખૂંધ હોય,
4: ખૂંધ હોય, સાચી,
3: ઇટ્સ કોલ કાઉ. તો ફોર યોર ઇન્ફોર્મેશન, એ દેશી ગાયની અંદરના ગૌમાતાને જેમ આપણે કામધેનો શબ્દ વાપર્યો ત્યારે, તો એ કામધેનુ

0: ગાયનો દ્વારા જે ગૌમૂત્ર અને ગોબર મળે છે એની અંદર જે જીવાણુઓ છે એ કરોડોની સંખ્યામાં છે, આ લાખોની સંખ્યામાં છે.
1: અચ્છા,
0: એટલે આ મોટો ડિફરન્સ,
1: બહુ મોટો 100મા ભાગનો ફરક છે.
2: તો પછી મંડી સાહેબ, આ સજીવ ખેતીથી આ ગ્રામ વિસ્તારોમાં સમૃદ્ધિ વધારી શકાય ખરી?
0: યસ, તમારી વાત સાચી છે, પણ સજીવ ખેતી ખેડૂત પોતે આ રીતે સ્વીકારવા માટે બહુ ઓછો તૈયાર થશે.
2: અચ્છા,
0: એનું કારણ છે સજીવ ખેતી માટે એમને સજીવના સંસાધનો ડેવલપ કરવા પડશે. એટલે પાછો આપણે જે ખેડૂતને અપલિફ્ટ કરી અને ઓછા ખર્ચને વધારે ઉત્પાદન વાળી જે બાબત છે એ સજીવમાં પાછી સેટલ નહીં થાય તો પાછી પ્રશ્ન આવશે.
2: સીમાંત ખેડૂતો કદાચ આમાં વિચારી શકે.
0: હા, સીમાંત, પણ છતાંય એમાં ખર્ચ ઘણો થાય. એટલે સજીવ ખેતી, બાયોડાયવર્સિટીમાં સજીવ ખેતી એ ખર્ચાળ ખેતી ખેડૂતો માટે છે, સરકારી સંસાધનો માટે ઇટ્સ ઓકે. પણ ખેડૂત માનો કે પોતાની પાસે 2 વીઘા જમીન છે અને એ સજીવ ખેતી કરવા જાય છે તો એ સંસાધનો ડેવલપ કરવા માટેનો એનો ખર્ચ વધતો જાય છે.
2: બરાબર છે.
0: એટલે પ્રાકૃતિક ખેતી છે જેને આપણે, હું એક શોર્ટમાં કોઈ, એ પણ થોડી ખર્ચાળ છે પણ ઝીરો બજેટ ખેતી નથી, પણ ઓછા ખર્ચમાં ખેતી,
1: ઓછા ખર્ચમાં,
0: અને એની સામે ઉત્પાદન અને એનો સ્વાદ બંને બહુ સરસ મળે છે. મારી આગળ એક નવસારી કૃષિ યુનિવર્સિટી મને એક એવોર્ડ આપેલો, એમાં એક બહુ સરસ શબ્દ લખ્યો કે એમાં બેટર ક્વોલિટી અને મેક્સિમમ પ્રોડક્શન બાય નેચરલ ફાર્મિંગ.
1: અચ્છા,
0: નેચરલ ફાર્મિંગમાં તમે પ્રાકૃતિક ખેતી દ્વારા ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો અને શુદ્ધ ગુણવત્તા વાળું મેળવી શકો,
1: બેટર ગુણવત્તા છે.
0: પણ એમાં એક ખાસ, મારે આપણે બધા ખેડૂત મિત્રોને કહેવું છે કે તમે આ ત્યારે જ કરી શકો કે જો એના નોર્મ્સ આપણે કોઈ કાગળ લખવો છે તો એમાં ક્યાં કોમા મૂકો, ક્યાં ફૂલ સ્ટોપ મૂકો, ક્યાં ડેશ મૂકો, એમ આપણી ગુજરાતી ભાષામાં જેમ શુદ્ધતા હોય છે, એમ પ્રાકૃતિક ખેતીમાં જેમ સીડીમાં 5-6 પગથિયા છે, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું, એમ તમામ પગથિયા ક્લિયર કટ. હવે એમાં બહુ ક્લિયર કટ કહી દો કે પહેલા ઘનજીવામૃત પાયાના ખાતર તરીકે, બીજને સંસ્કાર કરી એટલે બીજામૃત, ત્યાર પછી એને બીજામૃત આપો, એક કરતા વધારે પાક વાવો, આચ્છાદન કરો અને ભેજની સ્થિતિ, વાપસા કન્ડિશન, એટલે 1-6 એમ ચોકસાઈથી, અણિશુદ્ધ, સહેજ પણ ભૂલ ન થાય એ રીતે તમે જો કરો તો જ આ વસ્તુ બને.
1: એટલે આટલું ધ્યાન રાખો.
0: એટલે આપણે શું કરીએ છીએ, ઘણી વાર પ્રાકૃતિક ખેતીને દોષ આપીએ છીએ. કેમ દોષ આપીએ છીએ? હું જીવામૃત અને ઘન જીવામૃત નાખી દઉં, મેં પ્રાકૃતિક ખેતી કરી પણ ઉત્પાદન મળતું નથી. પણ મારું આપને ફરી ધ્યાન દોરવાનું છે કે તમામ આયામોનો ચોકસાઈથી પાક ઉત્પાદનના અંદર જો આ કામ કરવામાં આવે તો ઉત્પાદન મળે છે, ઉત્પાદન મળે છે અને ઉત્પાદન મળે છે.
2: એટલે ખરેખર આ શ્રોતાઓએ સમજવા જેવી વાત છે
1: કે
2: પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતી ને જૈવિક ખેતીમાં કેટલો ડિફરન્સ છે અને કઈ ખેતી આપણે અપનાવવી જોઈએ.
3: કેટલી સાચી વાત છે ને મિત્રો, સંકર એટલે કે હાઇબ્રિડ બિયારણોનું અવલંબન છોડીશું, આક્રમણકારી વિદેશી વૃક્ષો કે વનસ્પતિનો ફેલાવો અટકાવીશું, કેમિકલ્સ, ખાતરો અને દવાઓનો વપરાશ બંધ કરીશું તો જ જૈવિક વિવિધતા ટકી રહેશે, આપણને પણ ફાયદો થશે.
4: આ માટે તમારી નજીકની બીએમસી, ટીએસસી કે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડનો સંપર્ક કરો અને આપણી આ અણમોલ જૈવ વિવિધતાને બચાવવા સક્રિય બનો.
3: એ માટે અમારો પણ સંપર્ક કરી શકો છો.
4: બિલકુલ,
3: નંબર તો જાણો છો જ,
4: 94-276-0566. અને વધુ જાણકારી માટે પત્ર લખો આ સરનામે,
3: જૈવિક વિવિધતાનું જતન,
4: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
3: અરણ્ય ભવન,
4: બી વિંગ,
3: 5મો માળ,
4: સેક્ટર 10, ગાંધીનગર.
3: તો આવતા રવિવારે આવી જ રસપ્રદ વાત લઈને ફરી મળીશું. ત્યાં સુધી ગૌરવથી ગાજો.

પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન આપ સાંભળી રહ્યા હતા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ઉનાળામાં વારંવાર ચર્ચાતી કેરીઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પ્રદેશની પોતાની કેરી, તેનો પોતાનો સ્વાદ અને તેની પોતાની સુગંધ હોય છે. તેમણે ગુજરાતની કેસર કેરીનો પણ ઉલ્લેખ કર્યો.
1: મહારાષ્ટ્ર ઓર કોકણ કા હાપુસ, અલ્ફાન્સો, ગુજરાત કા કેસર, યે તો આમરસ કી જાન હૈ. ઉત્તર પ્રદેશ કા દશરી ઓર મેરી કાશી કા લંગડા, બિહાર કા જરદાલુ, चौसा, मालदा, हर नाम के साथ लोगों की यादें जुड़ी हुई है. दक्षिण भारत जाइए तो बंगनपल्ली, तोतापुरी, नीलम, मलगोवा, यानी जगह बदलती है. आम का रूप रंग और उसका स्वाद भी बदल जाता है. आम की ये यात्रा अब गांव से ग्लोबल मार्केट तक भी पहुंच रही है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતના પ્રવાસે આવશે. તેમની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠક બાદ માહિતી આપતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે શ્રી મોદી 18,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત ખાતે આવશે અને સૌ પ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે પ્લાન્ટમાં થવાની છે. એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું થવાનું છે. જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે.
0: રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. આ અગાઉ વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું 30 જૂન સુધી ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારે વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા શ્રી મયાત્રાએ અનુરોધ કર્યો છે. છેલ્લા 3 દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે

0: કારણે એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડેએ આજે ગીરમાં એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું વન વિભાગ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવાતા હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તેમ છતાં સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો સતત સિંહોના આરોગ્ય પર નજર રાખી રહી છે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1100 કરોડ રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પણ તપાસમાં જોડાઈ છે. એનઆઈએની તપાસ સાથે હવે આ કેસ માત્ર માદક પદાર્થની હેરાફેરીનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય માળખું, વિદેશી જોડાણ અને દેશવ્યાપી શૃંખલાની તપાસ સુધી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર એક વર્ષમાં હિમોફિલિયા એટલે કે લોહી ગંઠાવવા માટે જરૂરી તત્વોની ઉણપથી થતી બીમારીના 669 દર્દીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી તબીબી સારવારના ભારણમાંથી મુક્તિ અપાવવા માટે સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હિમોફિલિયા દર્દીઓ માટે જરૂરી એવા ક્લોટિંગ ફેક્ટરના ઇન્જેક્શન ખૂબ જ મોંઘા હોવાથી સામાન્ય અને ગરીબ દર્દીઓ તે ખરીદી શકતા નથી ત્યારે દર્દીઓની આર્થિક મુશ્કેલીઓને સમજીને સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી કોમર્શિયલ લિમિટેડ મારફતે આ મોંઘા ઇન્જેક્શનોની જથ્થાબંધ ખરીદી કરી છે. ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે આજની રાત ખૂબ જ ખાસ રાત બનવા જઈ રહી છે. આજે રાત્રે સંપૂર્ણ ચંદ્ર બ્લુ માઇક્રોમૂન તરીકે દેખાશે, જે આ વર્ષ 2026નો સૌથી નાનો પૂર્ણચંદ્ર હશે. આ અંગે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુએ જણાવ્યું આ દ્રશ્ય નિહાળવા રાજ્યના વિજ્ઞાન કેન્દ્રોમાં જોવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
1: इसका ब्लू मून कहा जाता है. ब्लू मून ब्लू कलर का नहीं है बट इनका एक स्पेशलिटी होता है. ये ब्लू मून होता है क्योंकि ये मई महीने का सेकेंड फुल मून है. ये बहुत ही यूनिक है. नॉर्मल ब्लू मून जो होता है 2.5 से 3 साल के अंदर में देखने के लिए मिलता है बट ऐसा माइक्रो ब्लू मून को देखने के लिए हमको 27 ईयर तक वेट करना पड़ेगा. मून देखने के लिए इसमें कोई स्पेशल अरेंजमेंट का जरूरत नहीं है. कहीं पे भी जहाँ पे स्काई क्लियर है तो खाली आंखें में देख सकते हैं.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષોભ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
2: अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयर वाइड स्प्रेड बारिश होने की उम्मीद है. इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक.
0: શક્તિપીઠ અંબાજી ખાતે જેઠસુદ પૂનમને પગલે આજે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગરમીને ધ્યાને લઈ છાંયડા માટે મંડપ, પંખા, ફુગર સહિત છાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ પણ માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. આ અંગે વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી છે.
3: વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટિબદ્ધ છે. મંદિરમાં ભક્તોને તડકો ન લાગે માટે પૂરા મંડપમાં ડોમ બનાવેલો છે, સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે, પાણીના ફુગરની વ્યવસ્થા કરી છે, મંદિરમાં ઠંડા પાણીના કુલરો ચાલુ છે. આ સિવાય ઠંડી છાશ ભક્તોને વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.
0: ક્રિકેટ આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. બંને ટીમોની તેમના બીજા આઈપીએલ ખિતાબ પર નજર છે. ગુજરાતે 2022માં તેમનો પ્રથમ તાજ જીત્યો હતો, જ્યારે આરસીબી ગત સિઝનમાં જીતેલો ખિતાબ બચાવ

0: આપવા પ્રયાસ કરી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં બરડા પરિક્રમા મૂનલાઇટ સાયકલ રાઇડને ચોપાટી ખાતેથી પ્રસ્થાન કરાવી. આ રાઇડમાં પોરબંદર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ભાણવડ તેમજ ધ્રાંગધ્રા સહિત અમદાવાદ, જસદણ, ખંભાળિયા, કેશોદ, મહેસાણા અને વડોદરા જેવા શહેરોના સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આજે કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે યુવકના મોત થયા છે. કન્ટેનર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર બાઇક પર સુરત જઈ રહેલા બે શ્રમિક યુવકો સાથે અથડાતા અકસ્માત થયો હતો. આજે 31 મે સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે આકર્ષણનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો પ્રતિકાર કરવો, જે અંતર્ગત પાટણ એસટી ડેપો ખાતે વ્યસનમુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તો ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ખાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે સાંભળીએ સંકલિત કાર્યક્રમ રંગભૂમિના રંગો.
2: રંગભૂમિના

વ્યવસાયિક જૂની રંગભૂમિના સુગમ નાટ્ય સંગીત અને કંઠોપકંઠ ઢાળ માહિતી લેખો કલાકારોની આત્મકથાઓ અને અહીં તહીંથી મળેલી માહિતીના આધારે નાટક ઇતિહાસની આછેરી વાતો અને મધુર ગીતો રજૂ કરતો કાર્યક્રમ રંગભૂમિના રંગ. નિર્માણ સહાય ઓજસ મંકોડી, ગીત સંકલન અને ઢાળ સહાય જુસબ સુંદરી, લેખન અને પઠન દેવેન શાહ. મૂળ ગીતોની એ જ ઢાળમાં રજૂઆત કરનાર કલાકારો ભદ્રાયુ ધોળકિયા, રાજેશ વ્યાસ, નિગમ ઉપાધ્યાય, પ્રીતિ ગજ્જર, નિધિ ધોળકિયા, દિશાની મહેતા, બ્રિજેન ત્રિવેદી, નેહા ત્રિવેદી અને ભરત પટેલ. નિર્માણ પ્રસ્તુતિ ડૉક્ટર ભરત પટેલ. જૂની રંગભૂમિનો પરિચયાત્મક આકાર આપતા જાણીતા લેખક શ્રી સતીશ વ્યાસ નોંધે છે કે 1858થી 1867 સુધીનો ગાળો મેચ્યોર જૂથો અને ક્લબોની નાટ્ય પ્રવૃત્તિનો સમય હતો. 1867ની આખરે ફક્ત પારસી એલિફન્સ્ટન નાટ્ય ક્લબ બચી હતી અને બીજી ક્લબો બંધ થઈ ગઈ, પણ આ ક્લબોએ નાટ્ય રુચિ ઘડવાનું કામ કર્યું, જેના પરિણામે 1868થી 76 સુધીમાં લગભગ 30 કંપનીઓ કામ કરતી હતી. નાટ્યકાર કે ખુશરુ કાબરાજીએ શેક્સપિયરના કોમેડી ઓફ એરર્સ પરથી ભૂલચૂકની હસાહસ તેમજ ફારસ લલ્લુ મહેતાની નિશાળ ગ્રાન્ટ રોડ થિયેટરમાં 21/12/1867 ભજવ્યું. પછી કાબરાજીએ આ જ કલાકારો સાથે વિક્ટોરિયા નાટક મંડળી સ્થાપી હતી. આલ્ફેડ નાટક મંડળી 1870માં અસ્તિત્વમાં આવી. આર્ય ગુર્જર નાટક મંડળીએ કવિશ્વર દલપતરામ લિખિત કમળા વૈદેવ્ય અને વેન આખ્યાન 31/7/1873માં વિક્ટોરિયા થિયેટરમાં રજૂ કર્યા. મુંબઈમાં 1875માં તખ્તા પર સર્વપ્રથમ સ્ત્રી અભિનેત્રી આવી મિસ મેરી ફેન્ટન, પછી મિસ ગૌહર, મોતીજાન, આગાજાન, ગુલાબ અને ગંગા. આમ શરૂઆતના લગભગ 25 વર્ષ રંગભૂમિ પારસીઓના હાથમાં રહી. તેમણે ઈરાની ધાર્મિક સાહિત્ય તેમજ શેક્સપિયરનું સાહિત્ય ગુજરાતી તખતે રજૂ કર્યું. નાટકને અંતે ફારસ રજૂ કરવાની તેમજ વિલાયતી વાજિંત્ર સાથે ડાન્સ રજૂ કરવાની પ્રથા હતી. સ્પેનિશ પહેરવેશ ખૂબ ઉપયોગમાં લેવાતા. નાટકમાં નવીન તત્વ ઉમેરવા માટે ટ્રિક્સિન ભજવાતા. રંગમંચ પર તોફાની દરિયો, દાદે દરિયાઓમાં બતાવો, ઉડતો પલંગ વગેરે હેતભર્યા અને હેરતભર્યા પ્રયોગો રજૂ કરવામાં આવતા. આ 25મા ગુજરાતી રંગભૂમિનો પાયો નંખાયો

1876 થી ગુજરાતી રંગભૂમિ પગભર બની. 1876માં રંગભૂમિનું સુકાન ગુજરાતી માલિકો અને કંપનીના હાથમાં આવ્યું. લાંબા ગાળા સુધી ટકી રહેલી દેશી નાટક સમાજ, મોરબી આર્યનૈતિક નાટક મંડળી, મુંબઈ ગુજરાતી જેવી નાટક કંપનીઓ સ્થપાણી. 1876થી 1900 સુધીમાં આ કંપનીઓ પગભર થઈ અને પછી ગુજરાતી રંગભૂમિનો સુવર્ણયુગ શરૂ થયો, જે પ્રખર તપ્ત સૂરજ 1900થી 1935 સુધીનો ગણી શકાય. કવિશ્રી પ્રભુલાલ દ્વિવેદીના પુત્ર અને જાણીતા લેખક વિનયકાંત દ્વિવેદીએ સંકલન કરેલ જૂની રંગભૂમિના ગીતોનો સંગ્રહ મીઠા ઉજાગરા સિવાય ગુજરાતી રંગભૂમિના ગીતો ગ્રંથસ્થ થયા નથી. એ વખતે નાટક ભજવનાર કંપનીઓ નાટકનો કથાસાર અને ગીતોની ચોપડીઓ ઓપેરા પ્રગટ કરતા તે આજે ઘણી બધી ઉપલબ્ધ પણ છે. એ જ્યારે હાથમાં આવે ત્યારે એ સુવર્ણયુગની ઝાંખી થાય. નાટક હંસાકુમારી માટે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલ આ છે પ્રહસન વિભાગ માટે લખાયેલ ગીત. એક નવપરિણીત મુગ્ધા પ્રિયતમને યાદ કરતી નીંદરમાં છે. સ્વપ્નમાં પ્રેમ સાથે વીતેલ મધુર ક્ષણોનું વર્ણન છે.

પોતાના શ્રીમંત પિતાના ધન વૈભવને ઠોકરે મારી નાયિકા હંસા એક ગરીબ યુવકનો ઘર સંસાર માંડે છે, ત્યારે એ યુવકને હંસાના પિતા હેરાન કરવા માટે ખોટા આરોપ મૂકીને જેલમાં મોકલે છે. અલગ અલગ પ્રસંગોને વ્યક્ત કરતા નાટ્યગીતો કથાના એક ભાગરૂપે લખાતા. સુમતિ અને પ્રવીણના સંવાદરૂપે આ ગીત જોઈએ. મુસાફર માર્ગ થયા ન્યારા, પંથમાં છે અંધારા, ઉજળા આદર્શ તારા, પંથમાં છે અંધારા.

નાટક હંસા કુમારની વાત કરતા આગળ વાત કરીએ એ યુગના એક મહાન નટની, જેને ઉપનામ મળ્યું હતું શનિનું. વિજાપુર તાલુકાના નાયક કુટુંબમાં જન્મ લીધો મગનલાલ રામચંદ નાયકે માત્ર 7 વર્ષની વયે સુરતની નાની કંપનીમાં જોડાયા. ત્યારબાદ દેશી નાટક સમાજમાં વીણાવેલી, ઉદયભાણ અને અશ્રુમતી જેવા પ્રખ્યાત નાટકોમાં ભૂમિકા કરી. એમનું બેઠી દડીનું ગોળમટોળ શનિના ગ્રહ જેવું શરીર જોઈ શ્રી ડાયાભાઈ ધોરસાજીએ તેમને શનિનું ઉપનામ આપ્યું. સાથે આ મહાન અભિનેતાને પોતાનો કલા વારસો દીકરો ગણીને સોંપતા ગયા. માસ્ટર શનિએ ભજવેલ અસંખ્ય ભૂમિકાઓમાં તુકારામની ભૂમિકામાં તેઓ ખૂબ જ લોકપ્રિય થયા. 1920 પછી આર્ય નૈતિક નાટક સમાજમાં સમ્રાટ હર્ષ, રણગર્જના, જય ચિત્તોડ વગેરે નાટકોમાં તેમણે યાદગાર અભિનય આપ્યો ને જૂની રંગભૂમિના ઇતિહાસમાં માસ્ટર શનિ એક યાદગાર અભિનેતા તરીકે અંકિત થઈ ગયા. વાત કરીએ નાટકની. હંસા કુમારી. પોતાના સસરાએ લગાડેલ ખોટા આરોપને કારણે જેલમાં ગયેલ નાયક છૂટે છે ત્યારની ઘટના ને કવિએ કલાકારના મોઢે મૂકી આનંદ મિશ્રિત લાગણી.

નાટક એ સમાજનું પ્રતિબિંબ છે. સમાજમાં ચાલતી સારી નરસી બાબતનો લેખક પોતાની કથામાં વણી લે ને સાથોસાથ કંઈક બોધ કંઈક જ્ઞાનની વાત રજૂ કરી સમાજને જાગતો રાખવાનો પ્રયત્ન કરે. યુવાનીને સાચી શિખામણ આપતી આ રચના ખૂબ જ લોકપ્રિય બનેલ. શિક્ષણના ક્યાં છે સન્માન, ભોગી મધુકર છે આ

0: રંગભૂમિના રંગો, જૂની રંગભૂમિના સુગમ ગીતો તેમજ કંઠોપકંઠ છપાયેલી મળેલી માહિતીના આધારે ઇતિહાસની આછેરી વાતો રજૂ કરતો આ હતો કાર્યક્રમ રંગભૂમિના રંગો. ગીત સંકલન અને ઢાળ સહાય જુસબ સુંદરી, નિર્માણ સહાય ઓજસ મંકોળી, લેખન અને પઠન દેવેન શાહ, નિર્માણ પ્રસ્તુતિ ડોક્ટર ભરત પટેલ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રંગભૂમિના રંગો કાર્યક્રમ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. હવે થોડી જ વારમાં ગુજરાતી સમાચાર સાંભળશો.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. તેમની પ્રેરણાદાયી પહેલ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કેરળમના સાજી વલે શેરિલ વિશે વાત કરી, જે એક મફત સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેણે 15,000થી વધુ લોકોને સ્વિમિંગ શીખવામાં મદદ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો, જેમણે મનોરમા નદીને સાફ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની વાર્તા પણ શેર કરી, જેમણે પાણીની અછતના મુદ્દાઓને ઉકેલવા માટે કામ કર્યું. તેમણે સૈનિકોના કલ્યાણમાં યોગદાન બદલ તમિલનાડુના શિક્ષિકા ગિરિજા અમ્માની પણ પ્રશંસા કરી.
1: તમિલનાડુ કે નાગરકોઇલ મેં મેરી મુલાકાત એક ટીચર સે હુઈ. કરીબ 3 દશક પહેલે ભી મેં ઉનસે મિલા થા. મેં બાત કર રહા હું ગિરિજા અમ્માજી કી. ઇસ મુલાકાત કે દૌરાન કુછ યુવા સ્ટુડન્ટ ભી ઉનકે સાથ થે. ગિરિજા અમ્માજી કરીબ 15 સ્કૂલ ચલાતી હૈ. ઇનમે ચેન્નઈ કા જય ગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય બહુત પ્રમુખ હૈ. ઉનકી દેશભક્તિ કી ભાવના હર ભારતવાસી કો પ્રેરિત કરને વાલી હૈ.
0: ભારતની રમતગમત સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ રમતવીરો ગુરિંદરસિંહ વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને ઝારખંડના રાંચીમાં આયોજિત રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધાના નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ દેશના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને જાળવવા રાખવા માટે સરકારના સતત પ્રયાસો પર પણ પ્રતિબિંબ પાડ્યો. ગરમીની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા કરતા પ્રધાનમંત્રીએ લોકોને સત્તાવાર સલાહકારોનું પાલન કરવા અને સલામત રહેવા માટે સાવચેતી રાખવા વિનંતી કરી. તેમણે પરંપરાગત ઉનાળાના પીણાના સેવનને પણ પ્રોત્સાહન આપ્યું.
1: ઇસ સમય દેશ કે જ્યાદાતર હિસ્સો મેં બહુત ગરમી પડ રહી હૈ. તેજ ધૂપ, ગરમ હવાએ, એસે મોસમ મેં અપના ધ્યાન રખના બહુત જરૂરી હૈ. પાણી પીતે રહીએ, ધૂપ મેં અગર નિકલના હી પડે તો થોડા સંભળ કર નિકલે. ઇસ દિશા મેં સરકાર કી ભિન્ન ભિન્ન ડિપાર્ટમેન્ટ્સ ને જો ગાઈડલાઇન્સ જારી કી હૈ વો ભી ભૂલિયેગા નહીં.
0: ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ગઈકાલે ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ હતી. પંચે જણાવ્યું છે કે 28 જૂન અથવા તે પહેલા મતદાર નોંધણી અધિકારી દ્વારા મતગણતરી ફોર્મ પ્રાપ્ત થયેલા તમામ પાત્ર મતદારોનો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. પંચે જણાવ્યું છે કે મતદારો નિયત તારીખ સુધીમાં તેમના મતગણતરી ફોર્મ સબમિટ કરવામાં અસમર્થ છે. તેઓ દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન ફોર્મ 6 અને નિર્ધારિત ઘોષણા દ્વારા અરજી કરી શકે છે. સંરક્ષણ સચિવ રાજેશકુમારસિંહે આજે સિંગાપોરમાં યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા પેટ હેરિગન સાથે વાતચીત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ વાતચીત ભારત અમેરિકા સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. તેમાં પ્રાદેશિક સુરક્ષા, સંરક્ષણ સહયોગનો વિસ્તાર અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સહિયારા વ્યૂહાત્મક હિતોને આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. તેના મુખ્ય ઉદ્દેશ્યો ખાતરોનો સંતુલિત અને વિવેકપૂર્ણ ઉપયોગ, હવામાન સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સમયસર સલાહ, પંચાયત સ્તરે સક્રિય ભાગીદારી અને ગામડાઓમાં યોજનાના લાભોનો સીધો પહોંચાડવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ અને અમારા એક્સ ચેનલ એઆઈઆર ન્યૂઝ_ABAD ને ફોલો કરશો.

0: જળશક્તિ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં જળ સંશોધન અને વિકાસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતના જળ સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જળ સંસાધન વ્યવસ્થાપન, પીવાના પાણી અને આબોહવા પરિવર્તનને સંબોધવા માટે એક પહેલનો પ્રારંભ હશે. આ કાર્યક્રમ દરમિયાન જળશક્તિ મંત્રાલય અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન વચ્ચે જળ સંસાધન મૂલ્યાંકન, દેખરેખ અને વ્યવસ્થાપન માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા છે. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચંદ્રકાંત પાટીલ અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ કરશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે છેલ્લા 12 વર્ષના ટેકનોલોજીકલ પરિવર્તન દરમિયાન ભારત ટેકનોલોજી અપનાવનારને બદલે ટેકનોલોજી લીડર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે આજે દૂરદર્શન ન્યૂઝ સાથેના પોડકાસ્ટ દરમિયાન આ વાત કહી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી વિકાસમાં ઝડપથી ભાગ લઈ રહ્યું છે અને નવીનતા દ્વારા ભવિષ્યને આકાર આપી રહ્યું છે. અત્યાધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા કદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશ અવકાશ, પરમાણુ ઉર્જા, ક્વોન્ટમ ટેકનોલોજી અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે અગરતલામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ યોજનાએ દેશભરના નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સાહુકારો શેરી વિક્રેતાઓ પાસેથી અતિશય વ્યાજદર વસૂલતા હતા. પીએમ સ્વનિધિ યોજનાએ તેમને આ દેવાના ચક્રમાંથી સફળતાપૂર્વક મુક્ત કર્યા છે. આ યોજના વિક્રેતાઓને ઔપચારિક બેન્કિંગ સિસ્ટમ દ્વારા ક્રેડિટની સરળ અને સંસ્થાકીય એક્સેસ પ્રદાન કરે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નવા વિતરિત QR ક્રેડિટ કાર્ડ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સંકલિત છે, જેનાથી આ દુકાનદારો વ્યાજ વગરના દૈનિક વ્યવહારો કરી શકે છે. મે મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો FPIS-એ 32,963 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા, જે સતત ત્રીજા મહિને વેચાણનો દોર ચાલુ રહ્યો. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી કુલ FPIS-એ વેચાણ 2,24,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. આનાથી ભારતના આયાત ખર્ચ અને ફુગાવા અંગે ચિંતા વધી છે. જોકે આ અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100 નીચેથી આવી ગયા છે. તેમ છતાં વૈશ્વિક તણાવ પહેલાના સ્તરની તુલનામાં ક્રૂડ ઓઇલ મોંઘુ રહે છે. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ. 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણ, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂર, ડેપ્યુટી ડાયરેક્ટર એન્જિનિયરિંગ IG પરમાર, આકાશવાણીના પ્રોગ્રામ હેડ હિતેશ માવણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વોકાથોનમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વોકાથોન આકાશવાણી કેન્દ્રથી શરૂ થઈ આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ માર્ગ પરથી પસાર થઈ ફરીથી આકાશવાણી કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ હતી. દેશવાસીઓની સેવામાં આકાશવાણીએ પસાર કરેલા ગૌરવશાળી 90 વર્ષના સફરની ઉજવણીના ભાગરૂપે આ વોકાથોન યોજાઈ. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણે જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે.
1: 8 જૂન 1936 શરૂ હુઆ આકાશવાણી કા યે સફર 8 જૂન 2026 કો પૂરે 90 વર્ષ પૂરે કર રહા હૈ. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद भी आज वॉकेथन का ये आयोजन रखा है जो करीब 4 किलोमीटर का है.
0: IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સે 4 ઓવરમાં 2 વિકેટે 30 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીશું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેક જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
1: કરેક્ટ. તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો સીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરો.
2: તો પહેલા બેંક, પછી સીએમએસ પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: આરબીઆઈ કહે છે, પહેલા આપણી બેંક, પછી આરબીઆઈ.
1: નવી કિડબેક જોઈએ છે. તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
2: કરેક્ટ. તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો સીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરો.
1: તો પહેલા બેંક, પછી સીએમએસ પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: આરબીઆઈ કહે છે, પહેલા આપણી બેંક, પછી આરબીઆઈ ઓમ્બુડ્સમેન.
0: મારા વાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદ્ભુત કાર્યો કરી રહ્યા છે. નવી રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઈ. તેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન 4 અલગ અલગ સ્પર્ધામાં 4 રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદર વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલા તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે તે છે 100 મીટરની દોડ. માત્ર 2 દિવસમાં જ પુરુષો માટેની 100 મીટર દોડમાં 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે 2 ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તે છે ગુરિંદર વીરસિંહ અને અનિમેષ કુજુર. મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે. અનિમેશજી નમસ્કાર. ગુરિંદરવીરસિંહ આપને પણ નમસ્કાર. સત શ્રી અકાલ.
4: નમસ્કાર સર.
0: સરસ ભાઈઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંદી જોઈ હતી, પણ હવે રમતના પડકારમાંય જુગલબંદી હોય છે કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે, પછી ત્રીજી વાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઈચ્છું છું કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની માહિતી મળે.
5: નમસ્તે સર, મારું નામ અનિમેષ કુજુર. હું 200 મીટર અને 400 મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર, અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો, અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું, અને હું પહેલાં ફૂટબોલ રમતો હતો. અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે, તો તેમાં જઈને તું ભાગ લે, અને મેં એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયો, અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
0: અને ગુરિંદર વીરજી, તમે શું છો?
6: નમસ્તે સર, મારું નામ ગુરિંદર વીર છે, અને હું ભારતીય નૌકાદળમાં પેટી ઓફિસર છું, અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મેં 100 મીટરમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે અને હું પહેલો ભારતીય છું જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે અને હું કોશિશ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવ વર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી, ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે ને, તો મને પણ આનંદ થાય છે.
0: વાહ વાહ વાહ, તમારી તો બહુ શાનદાર વાત છે.
6: હા જી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમતગમત છોડી દીધી અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા ત્યારે હું એમને કહેતો હતો કે હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તેઓ કહેતા, સપનું એમને એમ પૂરું નથી થતું, તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલટીઓ થતી હતી, તડકામાં દોડતા હતા, આખે આખો દિવસ તાલીમ લેતા હતા અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે જ્યારે મેં સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ, 100 મીટર સ્પર્ધા ના લે, 100 મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં, ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે અને એમાંથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે આ નહીં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું આ કરીને જ બતાવીશ, મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે ભાઈ, ભારતીય પણ દોડવીર બની શકે છે.
0: જુઓ, તમે બંને બહુ મોટી કમાલ કરી છે અને માત્ર 2 દિવસમાં જ તમે બંને 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધામાં દોડવું, જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ, લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું, તો તમારા બંને પાસેથી હું એ જાણવા માંગુ છું અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગે છે કે કયું એવું જનૂન હતું, કઈ એવી જીદ હતી,

0: કોઈ ઈજા થઈ જતી હતી ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા કે ભાઈ કંઈ વાંધો નહીં, એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયો તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી, સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહિત કરે છે અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
1: અને અનિમેશજી તમે?
2: સર, જ્યારે હું 2021માં રમતગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે તું કરી શકીશ કે નહીં, તો મેં તેમને કહેલું કે હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરીશ જ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ છે કે આમ કરવું છે તેમ કરવું છે, પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેમાં અડગ રહે છે, તારે આગળ વધવાનું છે, તને બધી સગવડો દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું, કુટુંબનો ટેકો, નાણાકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું, બસ તું મહેનત કર અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી, પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઈ છે, તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
1: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને લોકોને પણ એ કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તે મારો વિક્રમ તોડ્યો છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ. અનિમેશ, તમે કહો.
2: સરજી, પહેલો વિક્રમ 10.18નો હતો જે મારો જ હતો અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમિફાઇનલમાં તેને તોડી નાખ્યો 10.17 કરીને, અને મેં ફરીથી તેને બીજી સેમિફાઇનલમાં 10.15 કરીને તોડી નાખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમિફાઇનલ થઈ ત્યારે અમે બંને ખુશ હતા કે ચલો સારું થયું, આજે વિક્રમ તૂટ્યો અને અમે બંને તોડ્યો. કેમ કે તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઈ હતી પરંતુ અમે બંને અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે, તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા અને ત્યાં પણ અમે વાત કરતા હતા કે ભારતમાં દોડ સ્પર્ધાને આગળ લઈ જવાની છે અને તે આપણા જ હાથમાં છે, આપણે જે કરીશું એ બાકીના લોકોને પ્રોત્સાહિત કરશે.
1: ગુરિંદરવીર, તમે શું કહેવા માંગો છો?
0: અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું, તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઊભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલા જ્યારે મેં વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેશે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મ અપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ, પેલો બ્લોક બરાબર છે, તેના પર જઈને બેસ, ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મ અપ અહીં કરીશું, અહીંયાથી વોર્મ અપ બરાબર રહેશે અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર, દોસ્તી પણ જોઈએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છીએ તો અમે દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારું દોડીશ.
1: જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી, પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદ્ભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે. ફરી

0: એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: આભાર સર, આભાર સર,
0: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વ્હાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો, તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે, રસોઈની રીત બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે, તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે, અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ જાણે દરેક ભોજનની સાથી બની જાય છે, અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી, દક્ષિણ ભારતમાં પાનકમ, નિરમોર, સંભારમ, અને ઓડિશામાં બેલપના. તે માત્ર પીણું નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે, અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે, અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે કે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ આલ્ફાન્ઝો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો. જો કે લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા. એટલે કે સ્થળ બદલાય છે તો કેરીના રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો. સાથીઓ, ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજા હોય છે, પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો. એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે અને વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામાં સાજી વલાશેરિલજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે, અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં તરવાનું શીખી ચૂક્યા છે.

સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજીવાલા શેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નીધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું. તેમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્ર છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજ રાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનય મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી 3 દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહારિષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ લખાણો 6th-7th સદીના છે, એટલે કે 1400-1500 વર્ષ પુરાણા આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતીયોમાં ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી વિશે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેદશાળાઓ આવેલી છે. અહીં અદ્ભુત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશા વિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળ વિદ્યાએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવેલું છે. તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે અને આજના યુવાનોમાં પણ તેને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે દેશભરમાં ખગોળશાસ્ત્રીય ક્લબો ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મોટા શહેરોથી લઈને નાના ગામો સુધી, શાળાઓથી લઈને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતાસભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા
રાત્રિ આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન

આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનું અને તારાઓનાં નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇસેકનો ઉલ્લેખ પણ કરવા માગું છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વીતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામી ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઈલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડોલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડોલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તર પ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા, કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠું થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50-60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમા નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી
નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે

0: કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મડ્ડી તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માગું છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલાં પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનો ફાળો આપે, એટલે કે 1 વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણીવાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દૃઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: કઈ કઈને થાકી ગયો? શું થયું? નવી કિડબેક જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
1: કરેક્ટ.
2: તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જઈએ.